93.9 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતી વડોદરા. આજે મંગળવાર, ભાદ્રપદ મહિનો, દિનાંક 10, શક સંવત 1948, એટલે કે 1 સપ્ટેમ્બર 2026. અત્યારે સવારના 5:58 થવા આવી છે. વિવિધ ભારતી વડોદરાની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું સોહમ દેસાઈ હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રા આરંભીએ મંગલ સુરાવલીથી.

0: नाचेगी छम छम सर पे उठा के गजरिया।
1: मैं गई रे
0: गई रे गई रे ये तो काम से गई रे अभी प्रीत है नहीं वो कभी शाम कहे।
2: नमस्कार, आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार सिंपल ठक्कर वांचे छे। सौप्रथम मुख्य समाचार। વિધાનસભાનું ચોમાસું સત્ર હવે 9 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી યોજાશે, રાજ્યપાલે 9 આહવાન જાહેર કર્યું। પડતર દાવાઓને ઝડપી નિકાલ કરી સાચા હકદારોને ન્યાય આપવાના નિર્ણય સાથે સાગબારા ઉમરપાડામાં જમીન ખેડાણ વિવાદનું નિવારણ। અમદાવાદના ફ્લાઇટમાં બોમ્બ અંગેનું લખાણ મળ્યા બાદ અમદાવાદ પોલીસે અજાણ્યા ઇસમો સામે ભય ફેલાવવા અંગેનો ગુનો નોંધ્યો। ભાવનગરમાં નકલી દારૂકાંડમાં એસએમસીએ

0: મુખ્ય સપ્લાયર એવા ઉમેદસિંહની આગ્રાથી ધરપકડ કરી અને અંડર 17 ગર્લ્સ વિભાગની રાષ્ટ્રીય લોન ટેનિસ સ્પર્ધામાં ગુજરાતની મિતિક્ષા પરમારે રજત ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. હવે ગુજરાત વિધાનસભાનું નવું સત્ર 9-11 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવેસરથી ગુજરાત વિધાનસભાના સત્રનું આહવાન કર્યું હતું. 3 દિવસના આ સત્રમાં સરકારી કામકાજ, સરકારી વિધેયકો, છેલ્લા દિવસના પ્રસ્તાવો તેમજ કામકાજ સલાહકાર સમિતિની ભલામણ અનુસારની કામગીરી હાથ ધરવામાં આવશે. સત્રની તારીખોમાં થયેલ ફેરફારના કારણે હવે તારાંકિત પ્રશ્નોત્તરી 9, 10 અને 11 સપ્ટેમ્બરના રોજ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન હાથ ધરવાનો અધ્યક્ષ શંકર ચૌધરીએ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના પ્રયાસોથી સાગબારા ઉમરપાડામાં જમીન ખેડાણ વિવાદનું નિવારણ થયું છે. આ અંગે માહિતી આપતા વન પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ કહ્યું હતું કે FRA કાયદા હેઠળ પડતર દાવાઓનો ઝડપી નિકાલ કરી સાચા હકદારોને ન્યાય અપાશે. તેમણે વધુ વિગતો આપતા કહ્યું હતું કે વનબંધુઓ માટે રોજગારી અને કુસુમ યોજના હેઠળ તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સરકાર કટિબદ્ધ છે.
1: પેન્ડિંગ દાવા બાર ગામના છે અને ઝડપી જો નિકાલ કરવામાં આવે તો તમામ લોકોને ન્યાય મળે એવું છે. આજના દિવસે એ જ નિર્ણય કરી અને FRA 2006 અંતર્ગત જે દાવાઓ પેન્ડિંગ છે તે માન્ય મનસુખ ભીસરીની હાજરીની અંદર આજે પાળના કરવામાં આવે છે. કાલથી પ્રક્રિયાઓ સ્ટાર્ટ થશે એટલે એને જેટલી પણ માપણીઓ કરવાની હોય, રેવન્યુ આ બંને તાલમેલ કરી અને બહુ ઝડપીમાં ઝડપી આની કાર્યવાહી થશે.
0: જળસંપત્તિ પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ, વન પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળી અને સાંસદ મનસુખ વસાવાના હસ્તે આદિવાસી ખેડૂતોના ઉપવાસના પારણા કરાવાયા હતા. નવી દિલ્હી ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 અંતર્ગત નવી દિલ્હી ખાતે કર્ટન રેઝ ઇવેન્ટ યોજાઈ હતી. મુખ્યમંત્રી ઇવેન્ટ ઇન્વેસ્ટર્સ અને બિઝનેસ લીડર્સને ગુજરાતમાં રોકાણની વિકાસ યાત્રામાં સહભાગી બનવા નિમંત્રણ પાઠવતા રાજ્યમાં દરેક રોકાણને વિકાસનું માધ્યમ, ઉદ્યોગોને રોજગારનો આધાર, ઇનોવેશનની ભારતની શક્તિ બનાવીને વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત 2047ના નિર્માણમાં ભાગીદાર બનવા આહવાન કર્યું હતું.
2: ગિફ્ટ સિટી કે માધ્યમ સે ગ્લોબલ ફાઇનાન્સ ફિનટેક નયે અવસરો સે જુડીએ ઓર ગુજરાત કે યુવાઓ કી પ્રતિભા કે સાથ અપને ભવિષ્ય કો જોડીએ. હમ સબ સાથ મિલકર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કે વિકસિત ભારત 2047 કે સપને કો સાકાર કરે ઓર હર નિવેશ કો વિકાસ કા માધ્યમ બનાએ ઓર વિકસિત ગુજરાત સે વિકસિત ભારત કી ઓર સાથ મિલકર આગે બઢે.
0: આ પ્રસંગે ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતે સચોટ વિઝન અને ઝડપી અમલનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સમગ્ર દેશ સમક્ષ પૂરું પાડ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. નવી દિલ્હીમાં ભારત મંડપમમાં સૌ પ્રથમવાર યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ની આ પ્રમોશનલ ઇવેન્ટમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો, રોકાણકારો મોટી સંખ્યામાં જોડાયા હતા. દમામથી દિલ્હી જઈ રહેલી ફ્લાઇટમાં ટિશ્યુ પેપર પર બોમ્બ અંગેનું લખાણ મળ્યા બાદ પોલીસે તપાસ કરીને અજાણ્યા ઇસમો સામે ભય ફેલાવવા અંગેનો અમદાવાદ એરપોર્ટ પોલીસે સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. અમદાવાદ એરપોર્ટ પર ગઈકાલે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ દમામથી દિલ્હી જઈ રહી હતી. આ દરમિયાન બપોરે ફ્લાઇટના ક્રૂને એક ટિશ્યુ પેપર ઉપર બોમ્બ ડેડ 403 લખેલું મળ્યું હતું, જે બાદ ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટમાં સવાર 32 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બરને ઉતારી લેવામાં આવ્યા હતા. બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા તપાસ કરવામાં આવતા ફ્લાઇટમાંથી કંઈ મળી આવ્યું ન હતું. તમામ પેસેન્જર અને ક્રૂ મેમ્બર હેન્ડ હસ્તાક્ષરના નમૂના લેવામાં આવ્યા છે. આ તમામ સેમ્પલ સાથે લખાણ મેચિંગ કરવામાં આવશે. ફ્લાઇટમાં ચેકિંગ પૂરું થતાં તમામ પેસેન્જરને ફ્લાઇટમાં દિલ્હી મોકલવાની વ્યવસ્થા કરાઈ હતી. એરપોર્ટ પોલીસ સ્ટેશન PIED ચાવડાએ આ મુજબ જણાવ્યું.
3: ક્રૂ મેમ્બરને બાથરૂમમાંથી એક બોમ્બ રેડ 4.30 લખેલો કાગળ ટિશ્યુ પેપર ઉપર મળી આવેલ, જેના કારણે ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ ખાતે લેન્ડિંગ કરેલ છે. હાલ ફ્લાઇટમાં 32 પેસેન્જરો હતા, જે લોકોને તમામને સેફલી અમદાવાદ એરપોર્ટ ખાતે રાખવામાં આવેલ છે. તમામની તપાસ ચાલુ છે. ફરિયાદ લેવાની કાર્યવાહી હાલ અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ચાલુ છે. હાલ કોઈ વાંધાજનક ચીજ વસ્તુઓ મળી આવેલ નથી.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ફોલો કરશો. ભાવનગરમાં નકલી દારૂકાંડના મુખ્ય સૂત્રધાર ઉમેદસિંહની ઉત્તરપ્રદેશના આગ્રાથી ધરપકડ કરાઈ છે. SMC ટીમ દ્વારા તેને ભાવનગર કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ભાવનગરમાં સપ્લાય કરવામાં આવેલો ઝેરી મિથેનોલ કેમિકલનો જથ્થો આગ્રાથી ઉમેદસિંહ દ્વારા જ મોકલવામાં આવ્યો હતો. આરોપી ઉમેદસિંહની

ધરપકડ બાદ પોલીસ રિમાન્ડ દરમિયાન આ લઠ્ઠાકાંડમાં જોડાણ ધરાવતા અન્ય આરોપીઓ અને નેટવર્ક અંગે વધુ તપાસ ચાલી રહી છે. આ અગાઉ નકલી દારૂકાંડના 14 આરોપીઓને રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરાયા હતા. તમામ 14 આરોપીને જેલ મોકલવાનો હુકમ કરાયો હતો. એસએમસીએ મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી અને ઉજ્જૈનથી ઝડપાયેલા રઈસ અંસારી સહિત અત્યાર સુધીમાં 37 આરોપીઓની ધરપકડ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુસીડી વિભાગ દ્વારા ઘર

0: કોર્પોરેશનના યુસીડી વિભાગ દ્વારા ઘરવિહોણા લોકો માટે નવીન રેસ્ક્યુ પહેલ શરૂ કરવામાં આવી છે. જાહેર સ્થળે કોઈ ઘરવિહોણી વ્યક્તિ જોવા મળે તો ટોલ ફ્રી નંબર 1553003 પર જાણ કરવા મહાનગરપાલિકાના યુસીડી વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. એએમસીની ઝોનમાં રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી જરૂરી કાઉન્સેલિંગ બાદ વ્યક્તિને નજીકના આશ્રયગૃહમાં સુરક્ષિત રીતે પહોંચાડાશે. અમદાવાદમાં 35 આશ્રયગૃહો 24/7 કાર્યરત છે, જ્યાં નિઃશુલ્ક આશ્રય, આરોગ્યપ્રદ ભોજન, પ્રાથમિક સુવિધાઓ તેમજ બાળકોના શિક્ષણ અને સરકારી યોજનાઓ સાથે જોડાણની સુવિધા ઉપલબ્ધ હોવાનું અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર દ્વારા જણાવાયું છે.
1: નાગરિકોને પણ વધુ સુવિધા મળી રહે તે હેતુસર 155303 નંબરની હેલ્પલાઇન ચાલુ કરવામાં આવેલી છે અને તેમાં જે રોડ ઉપર જે લોકો જે રહેતા હોય અથવા તો જે મળી આવતા હોય, જે ઘર વિહોણા હોય તેવા લોકોને 155303 ઉપર કોલ કરી અને શેલ્ટર રૂમમાં અમારી ટીમ દ્વારા શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત 9 એપ્રિલ 2026 થી એન્ટી બેગિંગ ડ્રાઇવ એ પણ ચાલુ કરવામાં આવી રહી છે.
0: ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એવાય કાગજીની મધ્યપ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂંકની ભલામણ સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા કરવામાં આવી છે. તેઓ 15 માર્ચ 2018 રોજ તેઓ ગુજરાત હાઇકોર્ટમાં કાયમી જજ તરીકે નિયુક્ત થયા હતા. જસ્ટિસ કાગજી ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે. રાજ્યભરમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી થઈ રહી છે. ગાંધીનગર ખાતે સંસ્કૃત સપ્તાહની ઉજવણી દરમિયાન વડોદરા જિલ્લામાં સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર તથા વિવિધ પ્રવૃત્તિઓના સફળ આયોજન અને શ્રેષ્ઠ કામગીરી બદલ વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેનું રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લાને સંસ્કૃત સપ્તાહ મહોત્સવના ઉત્કૃષ્ટ આયોજન બદલ સતત બીજી વાર રાજ્યકક્ષાએ સન્માનિત કરવામાં આવ્યું છે. ડાંગના આહવામાં સંસ્કૃત સપ્તાહની ઉજવણીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો, જેમાં વૈદિક મંત્રો ઉચ્ચાર અને સંસ્કૃત શ્લોકનું પઠન કરાયું હતું. રાજ્યભરમાં 25 થી 31 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં આગામી 21 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર દરમિયાન તબક્કાવાર સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. સેવા સેતુના બીજા તબક્કામાં વેરાવળ ગ્રામ્ય, તાલાલા, સુત્રાપાડા, કોડીનાર, ઉના અને ગીર ગઢડા તાલુકા વિસ્તારોને આવરી લેવામાં આવશે. આ માટે 8 થી 10 ગામોના ક્લસ્ટર મુજબ આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા નવી દિલ્હીના આરકેપુરમ સ્થિત ડીએલટીએ સ્ટેડિયમ ખાતે આયોજિત 55મા રાષ્ટ્રીય રમતોત્સવમાં ગાંધીનગરની મિતિક્ષા પરમારે રજતચંદ્રક જીત્યો છે. અંડર 17 ગર્લ્સ વિભાગની લોન ટેનિસ સ્પર્ધામાં ગુજરાત ટીમનું પ્રતિનિધિત્વ કરતા મિતિક્ષા પરમારે આ સિદ્ધિ હાંસલ કરી છે. સુરતમાં યોજાયેલી 15મી ગુજરાત સ્ટેટ માસ્ટર સ્ટેટ એક્વેટિક ચેમ્પિયનશીપ તરણ સ્પર્ધામાં સુરત રોજગાર કચેરીના મદદનીશ નિયામક રોજગાર પારુલ પટેલે દ્વિતીય ક્રમ સાથે રજતચંદ્રક જીત્યો છે. વિધાનસભાનું ચોમાસું સત્ર હવે 9 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી યોજાશે. રાજ્યપાલે નવું આહવાન જાહેર કર્યું. પડતર દાવાઓના ઝડપી નિકાલ કરી સાચા હકદારને ન્યાય આપવાના નિર્ણય સાથે સાગબારા ઉમરપાડામાં જમીન ખેડાણ વિવાદનું નિવારણ. અમદાવાદમાં ફ્લાઇટમાં બોમ્બ અંગેનું લખાણ મળ્યા બાદ અમદાવાદ પોલીસે અજાણ્યા ઇસમો સામે ભય ફેલાવવા અંગેનો ગુનો નોંધ્યો. ભાવનગર નકલી દારૂકાંડમાં એસએમસીએ મુખ્ય સપ્લાયર એવા ઉમેદસિંહની આગ્રાથી ધરપકડ કરી. અને અંડર 17 ગર્લ્સ વિભાગની રાષ્ટ્રીય લોન ટેનિસ સ્પર્ધામાં ગુજરાતની મિતિક્ષા પરમારે રજતચંદ્રક જીત્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: પ્રાદેશિક સમાચાર પૂરા થયા. આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતી વડોદરા.

સવારના 7 વાગીને 45 મિનિટ થવા આવી છે. ગુજરાતીમાં સમાચાર આપ સાંભળી શકશો થોડીક જ ક્ષણોમાં.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિશ્કેકમાં સાંઘાઈ સહયોગ સંગઠન સમિટને સંબોધિત કરશે. ભારતે સિંધુ જળ સંધિ અંગે મધ્યસ્થા અદાલતના ચુકાદાને નકારી કાઢ્યો. આજે નવી દિલ્હીમાં ચોથી ભારત જર્મની પર્યાવરણ ફોરમ યોજાશે. ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 11ના મોત, 5 ઘાયલ. મૃતકોના પરિવારને 2 લાખ અને ઘાયલોને 50,000ની સહાય જાહેર. નેપાળમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 900થી વધુના મોત, 4,247થી વધુ લાપતા. અને દેશમાં 1,071 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 26મી એસસીઓ સમિટને સંબોધિત કરશે. શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનની 25મી વર્ષગાંઠની ઉજવણી માટે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં આ સમિટનું આયોજન કરાયું છે. એસસીઓ સમિટમાં ભારત, ચીન, રશિયા અને અન્ય 10 સભ્ય દેશોનો સમાવેશ થાય છે. સાંભળીએ એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ બિશ્કેક

0: शंघाई सहयोग संगठन के 26वें शिखर सम्मेलन को संबोधित करते हुए सुरक्षा, संपर्क और अवसर के क्षेत्र में भारत की प्राथमिकताओं को रेखांकित करेंगे। भारत आतंकवाद, अलगाववाद और उग्रवाद के खिलाफ लड़ाई में दोहरे मापदंड अपनाए जाने के हमेशा से खिलाफ रहा है। भारत का मानना है कि क्षेत्र में शांति और समृद्धि के लिए सदस्य देशों के बीच संपर्क बढ़ना जरूरी है। हालांकि संपर्क परियोजनाओं के साथ सभी देशों संप्रभुता और क्षेत्रीय अखंडता का सम्मान भी सुनिश्चित किया जाना चाहिए। विकल्प शुक्ला, आकाशवाणी समाचार, बिश्केक।
1: दरमियान प्रधानमंत्री नरेन्द्र મોદીએ ગઈકાલે રશિયા, ઈરાન, કિર્ગિઝ રિપબ્લિક અને આર્મેનિયાના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી. આ બેઠકોમાં પરસ્પર હિતના વિવિધ પાસાઓ અને મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ ગઈકાલે 6ઠી વર્લ્ડ ગેમ્સના સત્તાવાર ઉદઘાટન સમારોહમાં પણ ભાગ લીધો હતો. ભારતે સિંધુ જળ સંધિ પર વિશ્વ બેંક દ્વારા રચાયેલી મધ્યસ્થા અદાલતના ચુકાદાને નકારી કાઢ્યો છે. ટ્રિબ્યુનલની સત્તાને નકારીને તેના નિર્ણયોને અમાન્ય ગણાવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારતે ક્યારેય મધ્યસ્થતા પેનલને માન્યતા આપી નથી, તેની કાર્યવાહીમાં ભાગ લીધો નથી અને તેના ચુકાદાઓને અનુસરવા ભારત દેશ બંધાયેલો રહેશે નહીં. નવી દિલ્હીએ પણ પુનરોચ્ચાર કર્યો કે સિંધુ જળ સંધિ સ્થગિત છે. હેગમાં મધ્યસ્થતા અદાલતે ચુકાદો આપ્યો હતો કે સંધિને મુલતવી રાખવાના ભારતના કારણો અયોગ્ય છે. પેનલે ભારતને 1960ના પાણી વહેંચણી કરાર હેઠળ તેની જવાબદારીઓનું પાલન કરવા હાકલ કરી હતી. જો કે ભારતે આ ચુકાદા તેના અધિકાર ક્ષેત્રના બહાર છે તેમ કહી તેને નકારી કાઢ્યો હતો. પર્યાવરણ અને આબોહવા પરિવર્તન પર દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા માટે આજે નવી દિલ્હીમાં 4ઠી ભારત જર્મની પર્યાવરણ ફોરમ યોજાશે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને જર્મનીના પર્યાવરણ મંત્રી કાર્સ્ટન સ્નેડર આ ફોરમની સહ અધ્યક્ષતા કરશે. બંને પક્ષો દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવા અને પર્યાવરણ સંરક્ષણ અને આબોહવા નીતિ સંબંધિત મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ ફોરમ નીતિ નિર્માતાઓ, ખાનગી ક્ષેત્રના પ્રતિનિધિઓ, થિંક ટેન્ક અને અન્ય મુખ્ય હિસ્સેદારો વચ્ચે પર્યાવરણ અને આબોહવા સહયોગ પર દ્વિપક્ષીય આદાન પ્રદાન માટે એક મંચ પૂરું પાડશે. અમેરિકામાં ચાલી રહેલી G20 નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નરોની બેઠકનો આજે અંતિમ દિવસ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. આ બેઠક વૈશ્વિક આર્થિક વૃદ્ધિ, નાણાકીય સ્થિરતા, વેપાર, રોકાણ અને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થામાં સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્ટોક બેસ્ટને વધતા વૈશ્વિક દેવાને સંબોધવા માટે મજબૂત વૃદ્ધિ, ઉચ્ચ રોકાણ અને સુધારેલી ઉત્પાદકતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ભારત આ બેઠકનો ઉપયોગ ઉભરતી અર્થવ્યવસ્થાઓની જરૂરિયાતોને ઉજાગર કરવા અને ટકાઉ વિકાસ, વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે કરી રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ બેઠક દરમિયાન યુકેના નાણામંત્રી જ્હોન હિલી સાથે વેપાર રોકાણ સહયોગ અંગે ચર્ચાઓ કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ EIRNews_ABDને ફોલો કરશો. ઉત્તરપ્રદેશના કૌશામ્બીમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 11 લોકોના મોત થયા છે. 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસ, ફાયર બ્રિગેડ અને વાયુસેનાના જવાનો દ્વારા સંયુક્ત બચાવ અને રાહત કામગીરી હાથ ધરાઈ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે. ફટાકડાના ગેરકાયદેસર સંગ્રહ અને ઉત્પાદન માટે ભારતીય દંડ સંહિતા અને વિસ્ફોટક અધિનિયમની સંબંધિત કલમો હેઠળ 6 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે તથા ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરી છે. પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેકને 2 લાખ અને ઘાયલોને 50,000 સહાયની જાહેરાત કરી છે. નેપાળમાં બચાવ ટીમો ત્રિશુલી હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સાઇટ પર કાદવવાળી સુરંગોમાં ફસાયેલા 600થી વધુ કામદારો સુધી પહોંચવા માટે અથાક પ્રયાસો કરી રહી છે. બચાવ ટીમો વિસ્ફોટકો, ભારે મશીનરી અને એરપંપનો ઉપયોગ કરીને ટનલ સાફ કરી રહી છે અને બચી ગયેલા લોકોને શોધી રહી છે. નેપાળના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર 939 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે, જ્યારે 3,925થી વધુ ગુમ છે. આ ગુમ થયેલા લોકોમાં 592 વિદેશી નાગરિકોનો

0: સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાંથી 279 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે દેશભરમાં 11,000થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ભારત, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયાના નિષ્ણાતો સાથે નેપાળ અને ચીનની લશ્કરી ટીમો બચાવ કામગીરીમાં સહયોગ કરી રહી છે. ભારતે બચાવ કામગીરીના મદદ માટે ખાસ ટીમો મોકલી છે. 19 સભ્યોની ભારતીય ફોરેન્સિક ટીમ ડીએનએ પરીક્ષણમાં મદદ કરી રહી છે. ભારતીય ટનલ બચાવ ટીમો હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં 26 ઓગસ્ટથી ગુમ થયેલા 933 કામદારો અને કર્મચારીઓને શોધવામાં નેપાળી અધિકારીઓને મદદ કરી રહ્યા છે. નેપાળમાં આવેલા પૂર અને બિહારમાં નદીઓના સ્તરમાં વધારા વચ્ચે પશુ અને મત્સ્ય ઉદ્યોગે વિભાગે લોકોને પૂરના પાણીમાંથી પકડાયેલી માછલીઓ ન ખાવાની સલાહ આપી છે. વિભાગના જણાવ્યા અનુસાર પૂર દરમિયાન માછલીઓ, ગટર, મૃત પ્રાણીઓ અને અન્ય દૂષિત પદાર્થોના સંપર્કમાં આવી શકે છે, જેને કારણે બેક્ટેરિયા, વાયરસ અને અન્ય રોગકારક જીવાણુઓથી ચેપનું જોખમ વધી જાય છે. આવી માછલીઓ ખાવાથી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. વિભાગે સ્પષ્ટતા કરી છે કે પૂરના પાણીમાં પકડાયેલી માછલીઓ ત્યાં સુધી ખાવી ન જોઈએ જ્યાં સુધી પૂરનું પાણી શાંત ન થાય અને જળાશયની સ્થિતિ સામાન્ય ન થાય. બિહાર અને ઝારખંડ વચ્ચે સોન નદીના પાણીની વહેંચણી અંગેના સમજૂતી કરાર પર ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, જળશક્તિ મંત્રી સી આર પાટીલ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગૃહમંત્રીએ જણાવ્યું કે આ કરારથી પૂર્વ ભારતમાં લાંબા સમયથી ચાલતા પાણીના વિવાદનો ઉકેલ આવ્યો છે. સાંભળીએ એક અહેવાલ.
1: मंत्री ने कहा कि समझौते से पूर्वी भारत में लंबे समय से चल रहे जल विवाद का समाधान हो गया है. उन्होंने कहा कि समझौते से बिहार और झारखंड के बड़े ग्रामीण क्षेत्रों में लाखों किसानों को सिंचाई के लिए और लोगों को पीने का पानी उपलब्ध होगा. श्री शाह ने कहा कि इससे बिहार के भोजपुर, बक्सर, रोहतास, कैमूर, औरंगाबाद, अरवल, गया और पटना को पीने और सिंचाई के लिए पर्याप्त पानी की उपलब्धता सुनिश्चित होगी. इसके अलावा झारखंड के पलामू, गढ़वा और अन्य क्षेत्रों में भी सिंचाई और पीने के लिए पानी उपलब्ध होगा. दोनों राज्यों के मुख्यमंत्रियों ने इस मुद्दे को सुलझाने के लिए प्रधानमंत्री नरेंद्र मोदी और गृहमंत्री अमित शाह के प्रति आभार व्यक्त किया. भानु की रिपोर्ट के साथ समाचार कक्ष से शक्ति सिंह.
0: કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે કે 28 ઓગસ્ટ સુધીમાં 1071 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર કરાયું છે. 414 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગર, 115 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કઠોળ, 177 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં અનાજ અને બરછટ અનાજ, 190 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં તેલીબિયાં, 108 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસ અને 58 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં શેરડીનું વાવેતર કરાયું છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સિમ્પલ ઠક્કર.
2: નમસ્કાર. આજના મુખ્ય અખબાર સંદેશ અને ગુજરાત સમાચારે દેશના જીડીપી ગ્રોથ અંગેના સમાચારને મુખ્ય શીર્ષક બનાવ્યું છે. સંદેશમાં પહેલા ત્રિમાસિક ગાળામાં દેશનો જીડીપી ગ્રોથ 7.8, ગુજરાત સમાચારમાં ભારતના જીડીપીમાં 7.8ની વૃદ્ધિ, વાહ વાહ સાથે મુખ્ય હેડલાઇન વાંચવા મળી રહી છે. આ ઉપરાંત દિવ્ય ભાસ્કરે નેપાળ ત્રાસદી, સુરંગોમાં ફસાયેલા સેંકડો જીવ, વિદેશની મદદ લેવામાં વિલંબ થતા સ્થિતિ બગડીના સમાચારને પહેલા પાને સ્થાન આપ્યું છે. તે સાથે જીડીપી અંગે ઉમેદ કરતા મોટા વિકાસને બોક્સમાં છાપ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિશ્કેકમાં શાંઘાઈ સહયોગ સંગઠન સમિટને સંબોધિત કરશે. ભારતે સિંધુ જળ સંધિ અંગે મધ્યસ્થા અદાલતના ચુકાદાને નકારી કાઢ્યો છે. આજે નવી દિલ્હીમાં 4th ભારત જર્મની પર્યાવરણ ફોરમ યોજાશે. અને દેશમાં 1071 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: સમાચાર પૂરા થયા. આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતી, વડોદરા. આવો સાંભળીએ ફિલ્મ ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની નું આ ગીત અભિજીત ભટ્ટાચાર્યના સ્વરમાં, સંગીત જતીન લલિતનું, કલમ જાવેદ અખ્તરની.

0: अमिताभ भट्टाचार्य का लिखा ये गीत आप सुन रहे थे प्रीतम के संगीत के साथ, आवाजें बेनी दयाल और शेफाली अलवारिस की, और ये गीत हमने लिया ये जवानी है दीवानी फिल्म से। तो किस तरह से करें अपने इस दिल को काबू में, बताएंगे एक छोटे से अंतराल के बाद।
1: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती, मजेदार नहीं असरदार, भारत का गम एक्सपर्ट।
2: दोस्तों, विविध भारती नू वडोदरा केंद्र आप सांभळी रह्या छो, सारा गण देवीकर ज्वेलर्स टाइम। अत्यारे सवारना 9 वाग्या छे, शुकन नू सोनू तो सारा गण देवीकर नू ज, सारा नू सोनू, सुख शांति अने समृद्धि नू सोनू, सारा गण देवीकर ज्वेलर्स, दांडिया बाजार अने वागोडिया रोड, वडोदरा।
3: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે અશોકા ધ ગ્રેટ। મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે।
4: અરે, આટલી ઝડપથી ક્યાં જઈ રહ્યા છો?
5: અશોકા ધ ગ્રેટ ના મહાસેલમાં જાયન્ટ પ્રખ્યાત કંપનીના બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર તેમજ તેના શૂઝ મળી રહ્યા છે અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે।
4: અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે?
6: પણ ડિસ્કાઉન્ટ કેટલું મળશે?
4: અકલ્પનીય ડિસ્કાઉન્ટ।
7: અશોકા ધ ગ્રેટ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
2: વિવિધ ભારતી સે આપ સુન રહે હૈ કાર્યક્રમ ચિત્રલોક।

0: जब दिल और दिमाग में जंग छिड़ी हो तो ले लेना चाहिए एक अंतराल, तो ले लेते हैं एक अंतराल।
1: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા અશોકા ધ ગ્રેટ। મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે।

0: દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો પૂજા પ્લસ ટાઈમ. અત્યારે સવારના 9:30 થઈ છે. માત્ર મંગળ મુહૂર્ત નક્કી કરો, દુલ્હે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલ્હે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
1: વિવિધ ભારતી કે પાસ હૈ બેમિસાલ હસ્તીઓ કા અનમોલ ખજાના.
2: મ્યુઝિક થેરેપી કે સંગીત સે બીમારો કા ઇલાજ ભી હોતા થા.
1: સંગીતકાર નૌશાદ.
2: અબ ઉસ્તાદો ને કહા હૈ, પંડિતો ને લિખા હૈ કે જીતને શાર્પ નોટ હૈ વો ઇન્સાન મે ચુસ્તી પેદા કરતે હૈ. તો જૈસે દેખે સૂરજ કી પહેલી કિરણ ફૂટતી, રાગ મે એક શાર્પ નોટ શરૂ હોતા હૈ, લલિત મધ્યમ શાર્પ લગતી હૈ. કે અભી ઇન્સાન કો ઉઠના હૈ, મુંહ હાથ ધોના હૈ, કામકાજ પર. જૈસે જૈસે સૂરજ ચઢતા જાયેગા, એક એક શાર્પ નોટ, જૈસે સૂર્ય અસ્ત હોને લગતા હૈ, એક એક કોમલ સુર શામિલ હોના શરૂ હોતા હૈ. તો યે દેખી બડી ભારી સાયન્સ હૈ. અગર કોઈ ફિલ્મ મે ગાના વાના બના લિયા, લોગો કો પસંદ આ ગયા, તો કોઈ કમાલ નહીં હુઆ. યે તો ઇતના બડા સાયન્સ હૈ કે સોચો તો યે લગતા હૈ કે અરે હમકો તો એક જર્રા ભી હમારે પાસ નહીં હૈ.
1: એસી અદ્ભુત યાદી આપકો મિલેંગી સિર્ફ વિવિધ ભારતી પર. વિવિધ ભારતી, આપકા જીવન સંગીત.

0: ધ્યાન રાખે અમે બધું એમ.
1: હા જી બરાબર, ધ્યાન રાખવાનું,
0: શું કે અત્યારે વસ્તુ, અત્યારે સિમ્પટમ એવું છે ને કે અત્યારે એમાં એવું છે કે બહારનું વસ્તુ ને થોડું બધું એ ઓછું ખવડાય એમ.
1: બરાબર,
0: અને ઘરે જેને બનાવીને બધું જે કે અમુક વસ્તુ અમે ઘરે જ બનાવીએ એમ.
1: તો
0: બને એટલો અમારો પ્રયત્ન એવો હોય કે આપણે ઘરેથી કેવું ગરમ બનેલું હોય ને એ જમીએ ને તો સારું. અત્યારે બધાને એવું જ કહું છું હું,
1: બને એટલું
0: આપણે બહારનું ઓછું ખાવું જોઈએ એમ, જેથી આપણને બીમારી અમુક આપણને કોઈ લાગી ના શકે એમ.
1: અત્યારે
0: તંદુરસ્ત રહી શકીએ.
1: હા, આજે 1 સપ્ટેમ્બર થી પોષણ માસ શરૂ થાય છે, એટલે કે આખો મહિનો જે છે આપણે પોષણ ઉપર ધ્યાન આપવાનું કે કયો ખોરાક છે જે આપણને સારું પોષણ આપે છે, તો એ પ્રમાણેનું આપણે જયારે જીવન જીવી અને ખાવાનું ખાઈએ તો હેલ્ધી રહીએ છીએ.
0: હા હા, હેલ્ધી રહીએ છીએ, બરાબર
1: બરાબર ને.
0: હા,
1: તો કહું તહેવારોના દિવસો કેવા ગયા તમારા?
0: તહેવારોના દિવસો તો સારા ગયા. જે રક્ષાબંધન હતી તો એમાં બહેનો બધી આવી હતી ઘરે રાખડી બાંધવા, તો બહેનોને કઈક રીતે બને આપણો પ્રયત્ન એવો હતો કે આપણે કઈકનું થોડું ઘણું થોડું ફૂલની પાખડી એ રીતના બહેનોને આપ્યું એમ.
1: બહુ સારી વાત છે, તમારી કોશિશ અને તમારી ભાવના છે. પરંતુ એક વાત જે હું સમજુ છું, મને એવું લાગે છે કે બહેનોને ભાઈઓ તરફથી પ્રેમ સિવાય બીજું કશું જ નથી જોઈતું.
0: હા, એ તો છે. શું કેવા, બહેનો આવે એટલે એના પરથી જ ખબર પડી જાય કે આપણે રક્ષાબંધનમાં બધું એવું હોય. પણ એટલું જ, અમે પહેલાના દિવસો પણ અમુક યાદ આવી જાય કે આપણે આવી રીતે આવું કરતા હતા, આવું કરતા હતા, બહેન સાથે આવું મજાક કરતા હતા, એ બધું અમે અત્યારે મારી બેન આવે એટલે અમે બધું પહેલેનું બધું વાત કરીએ એમ.
1: હા,
0: અને જૂની દુનિયામાં પહોંચી જઈએ. અને એ વખતે તો આપણે વિવિધ ભારતી પરથી પણ ગીતો જે પ્રસારિત થયા હતા, રાજેશ્વરી બેન હતા, જોરદાર ગીતો વગાડ્યા રક્ષાબંધનના દિવસે.
1: જી જી,
0: એટલે એમને પણ મારા તરફથી થેન્ક યુ કેજો.
1: તમારો પણ થેન્ક યુ કે તમે આટલા બિઝી શેડ્યુલમાં મહેમાનો સાથે પણ વિવિધ ભારતીનો સાથ નહીં છોડ્યો અને સાંભળ્યું પોતે પણ અને બધાને સંભળાવ્યું.
0: હા, અને ઘેર રેડિયો ચાલુ હતો તો બધા ગીતો સાંભળતા હતા એમ. આજે વિવિધ ભારતી પર વડોદરા પર મગું જે રક્ષાબંધન સ્પેશિયલ છે, તો આજે એ ગીતો વગાડ્યા તો મસ્ત સાંભળવાની બહુ મજા આવી.
1: સરસ સરસ, તો કહો આજે કયું ગીત સાંભળશો આપ?
0: આજે મારે ગીત આપવું છે, આપણે મધુર ભંડારકરની એક ફિલ્મ આવી હતી દેસ્ત્રી, એનું એક ગીત છે. એમાં બંને જણે ગાયેલું છે, પણ જે આપણે લતા મંગેશકરે જે ગાયેલું છે ને એ ગીત મારે આપવું છે આજે. અને ગીતના કઈક શબ્દ આવા છે, કિતને અજીબ રિશ્તે હૈ યહાં પે, દો પલ મિલતે હૈ સાથ સાથ ચલતે હૈ, જબ મોડ આયે તો બચ કે નિકલતે.

0: આ સુરેશ વાડકરે ગાયેલું છે ને, લતા મંગેશકરે પણ ગાયેલું છે, પણ જે લતા મંગેશકરે ગાયેલું છે ને એ મારે સાંભળવાનું છે હોય તો.
1: જી, અને એ સિવાય,
0: એ સિવાયનું એક ફરમાઈશ છે બીજી, એક લતા મંગેશકરના જ અવાજમાં એક એના હોય તો પછી પ્રાર્થના છે. એક તું હી ભરોસા, એક તું હી સહારા.

0: કહે દાતા, એ કોઈ આ બે માંથી કોઈ પણ એક સંભળાવજો એમ.
1: ખૂબ સરસ તમે ગાયું, અમારી સવાર એટલી સરસ પ્રાર્થનાઓથી થઈ ગઈ. થેન્ક યુ સો મચ. તો આજ રીતે સાંભળતા રહો વિવિધ ભારતી.
0: તો દીદી થોડા નામ આપી દઉં. મારો બાબો છે જયમીન, વાઇફ છે ગીતા, પછી મારા મમ્મી શારદાબેન છે, પપ્પા ગિરધરભાઈ, પછી કિરણભાઈ છે, પછી લાલજીભાઈ સોજીત્રાથી છે, અશ્વિનભાઈ છે, પૂજાભાઈ વટાદરાથી છે, કરશનભાઈ રબારી છે, અને તમામ મારું રેડિયો મિત્ર મંડળ અને મહેશભાઈ આંબા તળાવથી ને રમેશ કાકા સમોર.

0: હેલો વિવિધ ભારતી,
1: ગુડ મોર્નિંગ. સુંદરપુરાથી બોલું છું.
0: સુંદરપુરાથી તમે બોલી રહ્યા છો?
1: રમીલાબેન.
0: રમીલાબેન કેમ છો?
1: મજામાં. તમે કેમ છો?
0: હું પણ સરસ છું. સવાર સવારમાં શું નાસ્તો બનાવ્યો? એકો
1: સવાર સવારમાં ઢોકળા બનાવ્યા, કરેલાનું શાક, રોટલી.
0: અરે વાહ, ઢોકળા શાના બનાયા?
1: મકાઈના દૂધથી, દૂધી નાખીને મકાઈના લોટના.
0: અરે વાહ, આ જે છે ને બહુ હેલ્ધી ફૂડ છે.
1: હા, એવું જ ખાવાનું.
0: આપણે સપ્ટેમ્બર મહિનામાં પોષણ માસ તરીકે એને ઉજવીએ છીએ, તો એમાં એવી જાગૃતતા ફેલાવવાની હોય છે કે ભાઈ આપણે જે કંઈ પણ ખાઈએ છીએ એમાંથી આપણને કેટલું પોષણ મળે અને કેવું ખાવાનું આપણે ખાવું જોઈએ, અને જો કોઈ

0: ડેફિશિયન્સી હોય આપણામાં, તો એ વિટામિન કહો કે વાઇટામિન્સ કહો, એની ગોળીઓ સપ્લિમેન્ટ્સ લઈને અથવા તો પોતાના ખાન પાનમાં એવા બદલાવ કરીએ જેનાથી આપણે તાકાતવર હેલ્ધી બને અને આપણું ખોરાક જ આપણને પોષણ આપે. જી બોલો.
1: એક હપ્તામાં 3-4 વાર આપણે કઈ નવું નવું આવું કઈક બનાવીને જમીએ, થોડું પૌષ્ટિક વાળું તો સારું.
0: જી, આયર્ન ની ડેફિશિયન્સી જે હોય ને, આયર્ન જેનામાં ઓછું હોય, તો એવું કહેવામાં આવે છે કે આજે દાળ હોય છે ને, લાલ કલરની આપણી મસૂર દાળ જેને કહીએ આપણે, રેડ લેન્ટિન, એને સરગવો આવે ને આપણે, ડ્રમસ્ટિક જેને કહેવાય, એની સાથે એક કાંદો, એક બટાટું, એક ટામેટું, એવી રીતે બધું કુક કરીને સૂપ બનાવી લેવાનું એક સરસ મજાનું. તો આ સિઝનમાં જ્યારે બધા બીમાર છે તો આવું સૂપ પીએ, એક મહિનો સુધી પીએ, તો આપણી આયરની ડિફિશિયન્સી જે છે એ જતી રહે છે. બહુ બધી વાતો થઈ ગઈ. હાજી બોલો, આજે કયું ગીત સાંભળવા માંગશો આપ?
1: અક્ષય કુમાર નું.
0: જી,
1: ગીત યાદ નહીં આવવા જલ્દી, કોઈ બી ગીત આપી દેજો અક્ષય કુમાર નું.
0: ઓકે જી, તો રમીલાબેન સુંદરપુરા સુધી તમને પહોંચાડી રહ્યા છે અક્ષય કુમાર નું આ ગીત. નમસ્કાર.
1: આશીબેન, આપણા યક્ષિતા, યોગેશ, પ્રિયા, મનીષ કુમાર ને હરીશ
0: જી, બધા એના માટે મોકલી રહ્યા છે આ ગીત. એન્જોય.
1: હા, બાય.

કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા આરકે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા. સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती। मजेदार नहीं असरदार, भारत का गम एक्सपर्ट।
1: दोस्तों, विविध भारती नू वडोदरा केंद्र आप सांभळी रह्या छो। वडनेरकर ज्वेलर्स वडोदरामां सौभाग्यना दागीना तो फक्त वडनेरकर ज्वेलर्स ना ज। वडनेरकर ज्वेलर्स, ब्रह्मपुरी, दांडिया बजार, वडोदरा।
2: હેલો વિવિધ ભારતી,
3: કેમ છો પાયલ મેડમ?
2: સારું છે, આપ કેમ છો?
3: બસ મજામાં, સુધીર રાથી લાલજી વાત કરું છું.
2: લાલજી ભાઈ કેમ છો ભાઈ?
3: બસ
2: ઘણા દિવસે ફોન લાગ્યો.
3: હા, ગયા સોમવારે મેડમ ટ્રાય કરતો તો પણ નતો લાગતો.
2: અચ્છા અચ્છા, શું ચાલી રહ્યું છે આજકાલ જીવનમાં?
3: બસ કઈ નહીં મેડમ, હવે તો મમ્મી થોડા બીમાર જેવા છે એટલા ઘરે.
2: જી, અત્યારે જે સમય ચાલી રહ્યો છે બહુ જ વાવડ છે વાયરલ ફીવરના. હા, તો અત્યારે સાચવવાનું, થોડું ગરમ પાણી પીવાનું રાખવું અને બધી કેર કરવાની જરૂર છે.
3: ઓકે ઓકે મેડમ,
2: કહો.
3: આપણે મેડમ દીવાને પિક્ચરનું સોંગ આપવું હતું.
2: અચ્છા, ગયા વખતે આપ્યું તું?
3: ના, એ તો બોર્ડરનું આપ્યું હતું મેડમ.
2: અચ્છા જી, ઓકે.
3: આપણે દીવાનું ખરું, કુમાર સાનુ, અલકા રેની ને ઉદિત નારાયણના અવાજમાં.
2: જી જી જી, સારું. લાલજીભાઈ તો સોજિત્રા સુધી મોકલાવી રહ્યા છે આપની પસંદગીનું આ ગીત.
3: નામ ભાઈબંધોના નામ લેવા ચાલુ
2: બોલો.
3: એક ભાઈબંધ છે અશ્વિન, એ ભાઈનો કોલ નથી લાગતો. પછી લક્કડપુરાના ભાવેશ ઠાકોર અને તેમના પત્ની ગીતાબેન, તેમનો છોકરો જયમી.
2: બધાને તમારી યાદ પહોંચાડીએ છીએ અને સોજિત્રા સુધી આવી રહ્યું છે આ ગીત. નમસ્કાર.
3: ઓકે, થેન્ક યુ મેડમ.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
1: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: હેલો વિવિધ ભારતી.
4: હા મેડમ, હું કે આજની ફોન લગાવું છું, કેટલાય વર્ષથી પણ લાગતો જ નથી.
3: આપનું શુભ નામ?
4: તારાબેન કરજણ.
3: તારાબેન કરજણ થી બોલી રહ્યા છો, બોલો. આજે લાગી ગયો આપનો કોલ.
5: હેલો.
3: હાજી, આપનું શુભ નામ?
5: દિનેશ પટેલ.
3: જી દિનેશભાઈ, દિનેશભાઈ અને તારાબેન ની આજે મહેનત ફળી અને ફોન લાગી ગયો, બરાબર?
5: હા, બહુ ટાઈમ થી કિચન માં રસોઈ બનાવતા બનાવતા આજ કામ કરે છે.
3: તમને જમવાનું લેટ આપે છે?
5: ના, લેટ નહીં, ટાઈમ થઈ ગયો, પણ આજ કામ ચાલુ માં. બસ અત્યારે કઈ, આજે કઈ લગભગ 3-4 વર્ષથી પ્રયત્ન કરે તો આજે કોન્ટેક્ટ થઈ ગયો.
3: અરે વાહ.
4: હેલો મેડમ. હા, મારી બેનપણી છે, બહુ જ જૂની છે, આજથી 50 વર્ષ પહેલા. હા, મારી 60 વર્ષ છે.
3: શું નામ છે એમનું?
4: એમનું નામ રક્ષા, ડોક્ટર.
3: જી, એમનો ફોન આવે છે?
4: ના, ફોન કોન્ટેક્ટ નથી થતો. હા, તો એમને મારી યાદ આવી. અમે બાળપણથી છે ને છૂટા પડી ગયા છે.
3: અચ્છા.
4: હા,
3: આવી જ રીતે જયારે આપણે જૂના દોસ્તોને યાદ કરીને મેસેજ મોકલીએ છીએ ને, તો બહુ જ ખુશી આપણને પોતાને પણ થાય છે અને એમને પણ થાય છે જે આ મેસેજ રિસીવ કરે છે. બરાબર. જી, તો આજે કયું ગીત આપશો રક્ષાબેન ને?
4: મને સંગમ ફિલ્મ.
3: તો તારાજી આજ રીતે સાંભળતા રહો. આવી રહ્યું છે આપના અને રક્ષાજી માટે આ ગીત. નમસ્કાર.

0: દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: હેલો, વિવિધ ભારતી.
2: बड़ोड़ा से वारसिया से बोल रहा हूँ, श्याम दिलवानी
1: जी. श्याम जी, आप क्या करते हैं
2: जी? मैं यहाँ सर्विस वाइज में, मेरे साथ मेरे साथीदार है नरेंद्र राजपूत और कुणाल भाई, आशीष भाई.
1: सारे
2: और काफी वर्षों के बाद मैंने आज लगाया फोन और लग गया. मैं जब लगाता था आज से 20 साल पहले, तब किरण पटेल साहब थे और

0: દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પૂજા પ્લસ, માત્ર મંગળ મુહૂર્ત નક્કી કરો, દુલ્હે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલ્હે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
1: હેલો વિવિધ ભારતી.
2: હેલો વિવિધ ભારતી.
1: હાજી, ગુડ મોર્નિંગ.
2: હા, ગુડ મોર્નિંગ પાયલ મેડમ.
1: આપનું શુભ નામ?
2: અંજુ ચૌહાણ.
1: જી અંજુજી, કેમ છો?
2: બસ મજામાં.
1: શું ચાલી રહ્યું છે?
2: કઈ નહીં, બસ હવે તમારી જોડે વાત કરીએ છીએ હમણાં તો.
1: ગીત સાંભળી લીધા તમારા બધાએ જે આવ્યા હતા?
2: હા, બધા.

0: આ બધા ગીત આવી ગયા મારા.
1: સરસ.
0: મારે આજે એક ગીત આપવું છે. સાથી પિક્ચર છે ને, આદિત્ય પંચોલી વાળું, એમાં એક ગાયન છે જિંદગી કી તલાશ મેં હમ, એવું કઈ ગાયન છે ને, એ ગાયન આપવું છે મારે.
1: સરસ ચોઈસ છે તમારી. એ ગીત મારું પણ ફેવરિટ છે, પણ છતાં એક ફરમાઈશ ઓર કહી દો.
0: હા તો બીજું તમારા માટે કઉ છું.
1: ઓકે.
0: ચાંદ તારે ફૂલ ખુશુ તું
1: પ્રિયો માય ગોડ, હું તો બહુ જ ખુશ થઈ ગઈ. થેન્ક યુ સો મચ. ઓકે જી, નમસ્કાર. આવી રહ્યું છે આપણા બંને ના માટે આ ગીત. બાય બાય.
0: સારું ચાલો. થેન્ક યુ.
1: થેન્ક યુ.

0: हेलो विविध भारती
1: मारो नाम संजय माची बोलू मैं।
0: जी। संजय जी, क्या थी बात करी रहा छो तमे?
1: मकरपुरा जेबीसी मध्ये बोलो। पायल मैडम बोलो।
0: जी
1: मैडम नमस्ते। हाँ
0: नमस्ते। तमे तो खूब ज नजीक थी बोली रहा छो।
1: मकरपुरा जेबीसी मध्ये बोलो मैडम।
0: हाँ एज तो।
1: मैडम एक शायरी समझाओ तमाने।
0: हाँ
1: तमे જોઈ હતી એ મારી નનામી હતી, નસીબ જુઓ કે કબર સામે સામે હતી, બદનસીબી અને દુઃખીની મહેફિલ જામી હતી, કઈ ના મળ્યું છેલ્લે ચાંદ સિતારાને આખરી સલામી હતી, એવું લાગ્યું કે મોત પછી બી ગુલામી હતી, બધા હતા દુનિયાના અંદર, ખાલી એક પાયલ મેડમ તમારા જોડે વાત કરવાની ખામી હતી, આજે પૂરી થઈ ગઈ મેડમ।
0: શું વાત કરો છો, અરે વાહ, જોરદાર લખ્યું છે તમે તો
1: મેડમ। એક્ચુઅલી આઈ એમ બ્લાઇન્ડ છું મેડમ, એક્ચુઅલી મેં આઈ એમ બ્લાઇન્ડ છું, મારા પાસે આંખો નહીં, મેં દુનિયા નહીં દેખી શકતો મેડમ।
0: અરે તમે દુનિયા જુઓ ના જુઓ, તમે ખૂબ જ સરસ લખો છો, આવું તો તમારા કલમનું જાદુ છે। વાહ
1: મેડમ, દુનિયામાં એક જ વસ્તુ છે, એક સપનું હતું, કન્નું ત્રાઈ મારતો, તમે અડધો કલાક થઈ ગયો
0: જી
1: ત્રાઈ મારી ને મેડમ
0: જી,
1: ફોન લાગી ગયો મેડમ। મારા ઘરના સુખી કુટુંબ છે, મારી છોકરીનું નામ છે ઉર્વશી, મારી બેનના બે છોકરા છે, એકનું નામ છે વંશી
0: જી,
1: એકનું નામ છે નિકિત
0: જી,
1: મારી બેનનું નામ છે ગીતાબેન
0: જી,
1: અને મારી મમ્મીનું નામ છે દીકીબેન
0: જી।
1: મારા બની ગઈ ને યુરોપમાં છે મેડમ।
0: અચ્છા, એમને કહેજો કે આપણો આ શો સાંભળે, તમારી વાત થઈ છે।
1: હા છે ને, મારા રેકોર્ડિંગ મોકલશું ને, આ રેકોર્ડિંગ થશે મોબાઈલમાં, એટલે ડાયરેક્ટ મેડમ કઈ મોકલી પકડી દેશું મેડમ।
0: સરસ સરસ, અને લાઈવમાં જો આપણી મોબાઈલ એપ ત્યાં આગળ ડાઉનલોડ કરી લે તો દુનિયાના કોઈ પણ ખૂણામાં બેસીને લાઈવ પ્રોગ્રામ પણ આપણે સાંભળી શકીએ છીએ।
1: હા સો ટકા મેડમ, એ તો ખબર છે મેડમ મને।
0: હાજી,
1: એટલે એકચ્યુઅલી આજની તારીખમાં ફોન લાગી ગયો મેડમ, બહુ સારું લાગ્યું મેડમ।
0: તમે એટલા ખુશ છો અને એટલા ભાવનાત્મક છો તમે, હું તમને જણાવું એક વાત કે આ દુનિયામાં અત્યારે આટલા ભાવનાત્મક વ્યક્તિઓ ઓછા થઈ ગયા છે।
1: સો ટકા
0: અને તમારી સાથે વાત કરીને મને ખૂબ સારું લાગ્યું, કેમ કે આજકાલની દુનિયા એકદમ પોલિશ્ડ અને એકબીજાની સાથે જે ભાવનાત્મક સંબંધ રિશ્તો હોવો જોઈએ એની બહુ જ કમી થઈ ગઈ છે।
1: બરાબર છે મેડમ,
0: અને ઈશ્વરનો ખૂબ જ શું કે બક્ષિશ કહેવાય કે આપણા હૃદયની અંદર આટલી ભાવનાઓ છે જી।
1: 100% મેડમ, કિસ્મત મેં લિખા પરદેસ તો વતન કો ક્યા યાદ કરે, જહાં મેરા કોઈ નહીં વહાં કિસે ફરિયાદ કરે, એની યાદ મેં ગીત ગાવો છે મેડમ, તેરી જાને કી ખુશી ઓર દિલ ઉડાસ હે, નામ પિક્ચરનું સોંગ છે મેડમ।
0: બહુ સરસ તમે ગીત કહ્યું છે, એ સિવાય બીજું પણ એક ગીત કહેજો,
1: જાતે હો પરદેસ પિયા જાતે એ ખત લિખના મેડમ।
0: અરે વાહ વાહ, ખૂબ સરસ સરસ ગીતો સજેસ્ટ કરો છો તમે, હે ને
1: મેડમ। મને શાયરીનો શોખ છે
0: જી, બહુ સારી વાત છે કે તમે સક્ષમ થઈને પરિવારનો સહારો બનો છો,
1: 100% મેડમ,
0: અને ઈશ્વરની બક્ષિશ આપણા ઉપર વધારે જ હોય છે, જયારે જયારે પણ કોઈ એકાદ કવિ રહી ગઈ હોય એને પૂર્તિ કરવા માટે બીજા 10 સારા આપણા પાસે મોકા આવે છે, અને આપણને એવું હુનર જેવી રીતે તમે શાયરી લખો છો એવું માલિક બક્ષે છે, ઉપર વાળું બક્ષે છે જી।
1: 100% મેડમ,
0: સંજયભાઈ બહુ સારું લાગ્યું તમારી સાથે વાત કરીને।
1: હા તો મેડમ, હોગા ગુલશન તો ફૂલ ખીલતે રહેંગે, આગી રહી જિંદગી તો વિવિધ ભારતીજીને વાપસ ફોન કરતે રહેંગે મેડમ।
0: જય માતાજી, આપ કરતે રહેના ઓર હમ સુનતે રહેંગે આપકો, ઓકે જી, નમસ્કાર।
1: ઓકે નમસ્કાર।

ફિલ્મ કન્યાદાનમાંથી આ ગીત હતું હમણાં આપે સાંભળ્યું, મોહમ્મદ રફીના સ્વરમાં, જેના સંગીતકાર હતા શંકર જયકિશન અને ગીતકાર હતા નીરજ. ફિલ્મ સંગીતમાં હવે સાંભળીએ ફિલ્મ આયે દિન બહાર કે નું આ ગીત આશા ભોંસલેના સ્વરમાં, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ, ગીતકાર આનંદ બક્ષી.

દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા. કાર્યક્રમ ફિલ્મ સંગીતમાં આજે 1 સપ્ટેમ્બરે વાત વર્લ્ડ લેટર રાઇટિંગ ડે વિશે. શ્રોતા મિત્રો, વિચારો એ કેવો સમય હતો જ્યારે પોસ્ટમેનની સાયકલની ઘંટડી વાગે અને આપણા ધબકારા વધી જતા હતા. સ્વજનનો લખેલો કાગળ હાથમાં આવતા જ જે આનંદની લહેર અનુભવાતી, એ ઉમળકો આજની કોઈ ડબલ ટીક કે બ્લ્યુ ટીકમાં નથી. પત્ર લખવા શાંતિથી બેસવું પડતું, વિચારો એકત્રિત કરવા પડતા. સુંદર મરોડદાર ન પણ હોય તો સુવાચ્ય અક્ષર કાઢીને કાગળ ઉપર હૃદયની વાતો ઉતારીને વળતા કાગળની વાટ જોવાની અનેરી મજા પડતી. આજે બેશક આપણી પાસે દૂરસંચારની ક્રાંતિ સાથે ઝડપ, હાથવગી, કહો કે આંગળીની ટોચ ઉપર છે, પણ કાગળશાહીની લાગણીસભર રીત કે વળતા જવાબ માટેની ધીરજ

જ દુર્લભ લાગે છે. હાથે લખેલા કાગળમાં વિલંબ હોય કે ન હોય, ક્યાંક આંસુના ડગ રહી જાય અને ક્યાંક ગુલાબની પાંખડી કે સુખડ અત્તરની સુવાસ સંતાડી શકાય એ સંભવ છે. આવો સાંભળીએ ફિલ્મ સરસ્વતી ચંદ્રનું આ ગીત, લતા મંગેશકર અને મુકેશના યુગલસ્વર. ઇન્દિવરની કલમ છે, સંગીતકાર કલ્યાણજી આનંદજી.

શ્રોતા મિત્રો, જાતે જ ચોક્કસ સમય બાદ ડિલીટ થતા જતા ઈમેલ અને ડિજિટલ મેસેજના જમાનામાં આજે પણ અનેક પરિવારો પાસે વડીલો, મિત્રો અને સ્નેહીજનોએ લખેલા પત્રો જાળવી સાચવી રાખવાના પ્રયત્નો ચાલ્યા આવે છે. જૂના પત્રો આપણી તિજોરીઓમાં જાણે કોઈ અમૂલ્ય ઘરેણાની માફક જળવાયેલા રહે છે. પત્ર લેખનની કળા માણસને ખુદની સાથે સાથે અંગત લોકો સાથે ઊંડાણપૂર્વક જોડે છે.

આવો સાંભળીએ ફિલ્મ હેરાફેરીનું આ ગીત, આશા ભોંસલેના સ્વરમાં, કલ્યાણજી આનંદજીનું સંગીત, અંજાનના શબ્દો.

હવે સાંભળીએ હેના ફિલ્મનું આ ગીત લતા મંગેશકરના સ્વરમાં. સંગીતકાર છે રવિન્દ્ર જૈન, ગીતકાર નક્ષ લ્યાલપુરી.

દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સારા ગણદેવીકર જ્વેલર્સ, શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.

ફિલ્મ સંગીત કાર્યક્રમમાં આજે વાત ચાલી રહી છે વર્લ્ડ લેટર રાઇટિંગ ડેની. શ્રોતા મિત્રો, ભારત સરકારના આંકડા મંત્રાલયના હવાલાથી પ્રાપ્ત માહિતી મુજબ દેશમાં વર્ષ 2012-13માં આશરે 110 કરોડ પોસ્ટકાર્ડ વપરાયા હતા. તે આંકડો વર્ષ 2021-22માં ઘટીને માત્ર 70 કરોડનો નોંધાયો. વળી ઓર્ડિનરી પોસ્ટ યાને કે સામાન્ય પત્રોની સંખ્યા પણ લગભગ એક દાયકામાં જ 350 કરોડથી ઘટીને 240 કરોડ પ્રતિ વર્ષની થયેલી જણાઈ. 30% જેવો ઘટાડો એક દાયકાનો સમય. આ આંકડા માત્ર ટપાલ વિભાગની ઘટતી આવક જ નહીં, સમાજમાંથી ઘટી રહેલી સંવાદિતતા અને વિઘટક મનોસ્થિતિનો ચિતાર છે. પત્ર લેખનને ઇતિહાસ બનતા રોકવા માટે આજની પેઢીને ફરીથી કાગળ કલમ આપવા પડશે, તર્કસંગત લખાણની સાથે કેળવણી આપવી પડશે, હસ્તાક્ષરની ઓળખ અને પત્ર વાંચવાનો રોમાંચ પીરસવો પડશે. આવો મનોમન સંકલ્પ લઈએ આજના વર્લ્ડ લેટર રાઇટિંગ ડે નિમિત્તે. થોડો સમય લઈને વડીલો, મિત્રો, સંતાનો, સગાઓને સ્વહસ્તાક્ષરમાં એક પત્ર ચોક્કસ લખીએ. પત્ર લેખનની વિરાસતને જીવંત રાખીએ, પ્રયાસ કરતા રહીએ, કાગળ લખતા રહીએ અને સાંભળીએ આ ગીત. ફિલ્મ અર્પણનું ગીત લતા મંગેશકર અને સુરેશ વાડકર અને સાથીઓના સ્વર. આનંદ બક્ષીની કલમ. લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત.

અર્પણ ફિલ્મનું આ ગીત હતું. લતા મંગેશકર, સુરેશ વાડકર અને સાથીઓના સ્વર હતા. લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત અને આનંદ બક્ષીની કલમ હતી. ફિલ્મ સંગીતમાં હવે સાંભળીએ ફિલ્મ સંગમનું આ ગીત, જેના ગીતકાર છે હસરત જયપુરી, સંગીતકાર શંકર જયકિશન, સ્વર મોહમ્મદ રફી.

આજે વર્લ્ડ લેટર રાઇટિંગ ડે વિશે આપણે ઘણી વાતો કરી. સૌ શ્રોતા મિત્રોને મનન ચિંતન કરવાનો અવસર મળ્યો. જતાં જતાં બસ એટલું કહેવું છે કે આગળ વધવાની હોડમાં એટલા દૂર પણ ન નીકળો કે વ્હાલથી લખેલી ચિઠ્ઠીના અક્ષરો ઓળખવાનું ભૂલી જવાય. શ્રોતા મિત્રો, પત્રોમાં ટકી રહેલી લાગણીઓની સ્નિગ્ધતાનું જતન કરતા રહીએ. વિવિધ ભારતીને ફરમાઈશી ગીતોના પત્રો કે પોસ્ટકાર્ડ લખતા રહીએ, વિવિધ ભારતી સાંભળતા રહીએ. ફરી મળીશું આજના આ કાર્યક્રમની આ સાથે જ અહીં સમાપ્તિ થાય છે. ફિલ્મ સંગીત કાર્યક્રમ આપના સુધી પહોંચ્યો વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી. ફરી મળીશું, આવજો.

0: लाइट हुआ करती थी, किसी किसी साइकिल में होती थी।
1: आकाशवाणी समाचार, यशवी मेहता वांचे छे। सौ प्रथम मुख्य समाचार। बिश्केकमां एससीओनी परिषदने संबोधित करता प्रधानमंत्री नरेन्द्र मोदीए कह्युं के आतंकवाद समग्र मानवता माटे एक पड़कार। जीडीपी वधीने 7.8% थता प्रधानमंत्रीए देशना आर्थिक विकास माटे देशना नागरिकोनी मेहनत अने संकल्पने श्रेय आप्यो। प्रारंभिक तबक्के घटाडा बाद भारतीय शेरबजारमां सामान्य वधघट। काठमांडु स्थित भारतीय दूतावासे नेपाळमां पूरनो भोग बनेला लोकोना नश्वर अवशेषोनी ओळख अने स्वदेश परत मोकलवा अंगेनी विगतो शेर करी। अमदावादना विमान मथक पर हब एंड स्पोक आंतरराष्ट्रीय उड़ाननो केन्द्रीय नागरिक उड्डयन मंत्री आजे प्रारंभ करावशे। अने बलूचिस्तानमां पाकिस्तानी दळो द्वारा आचरायेला दमनना विरोधमां नेधरलेंडमां विरोध प्रदर्शन। समाचार विगतवार। प्रधानमंत्री नरेन्द्र मोदीए कह्युं छे के आतंकवाद फक्त एक देशनी सलामती माटे खतरो नथी परंतु समग्र मानवता माटे एक पड़कार छे। तेमणे कह्युं के कोईपण देश, समाज के नागरिक पोताने आतंकवादथी मुक्त मानी शके नहीं। श्री मोदीए बिश्केक शांघाई सहयोग संगठन एससीओना राष्ट्रप्रमुखोनी परिषदनी 86मी बैठकने संबोधित करती वखते आ वात करी हती। सांभळीए एक अहेवाल।
2: घाई सहयोग संगठन के शिखर सम्मेलन को संबोधित करते हुए प्रधानमंत्री मोदी ने विश्व के विभिन्न भागों में जारी संघर्षों पर चिंता व्यक्त करते हुए कहा कि युद्ध और संघर्ष किसी समस्या का समाधान नहीं है तथा सभी विवादों का समाधान संवाद और कूटनीति के माध्यम से किया जाना चाहिए। प्रधानमंत्री ने कहा कि भारत उन सभी प्रयासों का समर्थन करता है जो बाजारों को जोड़ते हैं, व्यापार को सुगम बनाते हैं और विकास के नए रास्ते खोलते हैं। हालांकि कि इन प्रयासों में सभी देशों की संप्रभुता और क्षेत्रीय अखंडता का सम्मान करना अत्यंत आवश्यक है। श्री मोदी ने कहा कि पिछले वर्ष भारत ने शंघाई सहयोग संगठन सभ्यता संवाद मंच का प्रस्ताव रखा था। उन्होंने प्रसन्नता व्यक्त की कि इसका पहला सत्र इस वर्ष भारत में आयोजित किया जाएगा। विकल्प शुक्ला, आकाशवाणी समाचार, बिश्केक।
1: चालू नाणाकीय वर्षना प्रथम त्रिमासिक गाळा दरमियान भारतना वास्तविक जीडीपीमां 7.8% वृद्धिदर नोंधायो छे, जे गया वर्षना समान गाळा दरमियान 6.9% हतो। आंकड़ा अने कार्यक्रम अमलीकरण मंत्रालये चालू नाणाकीय वर्षना एप्रिलथी जून सुधीना प्रथम त्रिमासिक गाळा माटे जीडीपीना त्रिमासिक अंदाज जाहेर कर्या। तेमां कहेવામાં આવ્યું છે કે વૈશ્વિક અવરોધો છતાં ભારતીય અર્થતંત્રે વૃદ્ધિની ગતિ જાળવી રાખી છે। ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન નોમિનલ જીડીપીમાં પણ 10.3% વૃદ્ધિદર નોંધાયો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતનો 7.8% આર્થિક વિકાસ 140 કરોડ નાગરિકોની મહેનત અને સામૂહિક સંકલ્પનું પ્રતિબિંબ છે। આજે સોશિયલ મીડિયા સંદેશમાં એક વીડિયો શેર કરતા શ્રી મોદીએ કહ્યું કે કોવિડ-19 રોગચાળા પછી ચાલી રહેલી યુદ્ધ અને અસ્થિરતા જેવી વૈશ્વિક સમસ્યાઓ છતાં ભારત ઝડપી ગતિએ પ્રગતિ કરી રહ્યું છે। તેમણે કહ્યું કે આ વિકાસ જાળવી રાખવા માટે આત્મનિર્ભર ભારત બનવું મહત્વપૂર્ણ છે। પ્રધાનમંત્રીએ નાગરિકોને સ્વદેશી અપનાવવા, વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા વિનંતી કરી। શ્રી મોદીએ નાગરિકોને વિદેશ યાત્રા, વિદેશમાં લગ્નનું આયોજન કરવાનું ટાળવા અને જો જરૂરી ન હોય તો સોનું ન ખરીદવા માટે પણ વિનંતી કરી।
3: देशवासियों को बहुत बहुत बधाई। 7.8% ग्रोथ, देश खुशियों से भर गया। देशवासियों को मैं बधाई देता हूं उनके संकल्प शक्ति के लिए, उनके पुरुषार्थ के लिए। एक सामूहिक शक्ति का एक प्रतिबिंब है। दुनिया युद्ध में डूबी हुई, चारों तरफ युद्ध की खबरें आ रही, विश्व संकटों से घिरा हुआ है, सप्लाई चेन पूरी तरह डिस्टर्ब है। 2020 में कोविड काल से लेकर अब तक कहीं पर भी स्थिरता नजर नहीं आ रही है, उसके बावजूद भी भारत तेज गति से प्रगति कर रहा है।
1: ભારતીય શેર બજારના કારોબારમાં આજે નજીવી વધઘટ જોવા મળી હતી। છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે સેન્સેક્સમાં 20થી વધુ અને નિફ્ટીમાં 30થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો। કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે આયાતી ઉર્જા અને ખાતરો પર દેશની નિર્ભરતાને સ્વીકારતા કહ્યું છે કે ભારતે સાબિત કર્યું છે કે તે વૈશ્વિક અર્થતંત્રમાં થતા ફેરફારને અનુરૂપ થઈ શકે છે। સતત પ્રયાસને કારણે તેની વૃદ્ધિ અટકી નથી। એક અહેવાલ મુજબ બાહ્ય પડકાર વચ્ચે પણ અડગ રહીને નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારતને એક જીવંત અને પ્રતિભાવશીલ અર્થતંત્ર તરીકે વર્ણવ્યું છે. ભારત ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના વિશ્વના મોટા આયાતકારોમાંનું એક છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે કેટલીક સ્થાનિક ઉત્પાદન ક્ષમતા હોવા છતાં તે અનેક ખાતર અને તેમના ઇનપુટ્સની પણ આયાત કરે છે. નાણામંત્રીએ જણાવ્યું કે ભારતીય રિઝર્વ બેંક પણ સમયાંતરે અર્થતંત્રનું મૂલ્યાંકન જારી કરે છે, જેના સૂચકાંક સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યા છે. સીતારમણે 2026-27

છવ્વીસ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતના 7.8% રેકોર્ડ વૃદ્ધિદર પર પણ પ્રકાશ પાડ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે નેપાળમાં તાજેતરના પૂરના ભોગ બનેલા લોકોના નશ્વર અવશેષોની ઓળખ અને સ્વદેશ પરત મોકલવા અંગેની વિગતો શેર કરી છે. નશ્વર અવશેષોનું દસ્તાવેજીકરણ, ફોટોગ્રાફ્સ અને વિગતો રેકોર્ડ કરવી, પોસ્ટમોર્ટમ તપાસ, મૃત્યુના કારણની ચકાસણી, ઔપચારિક ઓળખ, ફિંગરપ્રિન્ટ્સનો સંગ્રહ, DNA અને અન્ય ફોરેન્સિક નમૂનાઓ, મૃતક વ્યક્તિના પાસપોર્ટ અથવા ઓળખ દસ્તાવેજની ચકાસણી અને દૂતાવાસી અથવા કોન્સ્યુલર સંકલનની ચકાસણી સામેલ છે. દૂતાવાસે જણાવ્યું હતું કે જો સંબંધીઓ અને પરિવારના સભ્યો નેપાળ પોલીસની વેબસાઇટ પર ઉપલબ્ધ ફોટોગ્રાફ્સ અને વર્ણન દ્વારા નશ્વર અવશેષોને ઓળખી શકે તો તે નશ્વર અવશેષોની સોંપણી અને સ્વદેશ પરત મોકલવા માટે સ્થાનિક અધિકારીઓ મદદ કરશે. તેમાં ઉમેર્યું હતું કે નેપાળ સરકારે સ્વાસ્થ્ય જોખમોને રોકવા માટે મોટી સંખ્યામાં નશ્વર અવશેષોનું કામચલાઉ દફન કર્યું છે. આવા અવશેષોની ઓળખ માટે પ્રથમ ડિગ્રીના સંબંધીઓ સાથે DNA મેચિંગની જરૂર પડશે. આવા કિસ્સામાં જ્યાં ઓળખ શક્ય ન હોય અથવા નશ્વર અવશેષોને અસ્થાયી રૂપે દફનાવવામાં આવ્યા હોય તો સરકાર DNA મેચિંગની સુવિધા આપશે. દૂતાવાસે જણાવ્યું હતું કે સહાયની જરૂર હોય તેવા લોકો હેલ્પલાઇન નંબર +977-985-131-6807 અથવા તો +977-970-910-7500 અથવા +977-981-032-6117 પર દૂતાવાસનો સંપર્ક કરી શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુ આજે સાંજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર હબ એન્ડ સ્પોક આંતરરાષ્ટ્રીય ઉડાનનું ઉદઘાટન કરશે. એર ઇન્ડિયા દ્વારા સંચાલિત ઇઝી કનેક્ટ સેવા અમદાવાદથી રવાના થશે, જે મુસાફરોને દિલ્હી થઈને અનેક વૈશ્વિક સ્થળ સાથે સાંકળશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં સામેલ થશે. આ સેવાના આરંભ સાથે અમદાવાદ ભારતના વિસ્તરતા હબ એન્ડ સ્પોક આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં વારાણસી અને અમૃતસર સાથે ત્રીજા પ્રાદેશિક કેન્દ્ર તરીકે જોડાશે. આ પહેલ સરકારના વ્યાપક હબ એન્ડ સ્પોક માળખાનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય બિન મેટ્રો શહેરમાંથી આવતા મુસાફર માટે આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીને સરળ બનાવવાનો છે. ઇઝી કનેક્ટ મોડેલ હેઠળ મુસાફરો તેમના અંતિમ વિદેશી ગંતવ્ય માટે અમદાવાદ એરપોર્ટ પર સીધા જ તેમના ચેક ઇન, બેગેજ ડ્રોપ, કસ્ટમ્સ અને ઇમિગ્રેશનની પ્રક્રિયા કરી શકશે. ભારતીય રેલવે ઉત્તર રેલવેના મુર્દાબાદ ડિવિઝનના બાકીના 712 કિલોમીટર ટ્રેક પર કવચ 4.0 માટે 170 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. રેલવે મંત્રાલયે કહ્યું કે આનાથી રેલવે સલામતી માળખાને મજબૂતી મળશે. કવચ એક સ્વદેશી રીતે વિકસિત સ્વચાલિત ટ્રેન સુરક્ષા પ્રણાલી છે. બલુચ નેશનલ મુવમેન્ટે નેધરલેન્ડના યુટ્રેક્ટ શહેરમાં એક વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં બલુચિસ્તાનમાં પાકિસ્તાની દળો દ્વારા ચાલી રહેલા દમન, હજારો લોકોના બળજબરીથી ગુમ થવા, હત્યાઓ અને અન્ય ગંભીર માનવાધિકાર ઉલ્લંઘન બાબતે આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન દોરવામાં આવ્યું હતું. બળજબરીથી ગુમ થયેલા લોકોના આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે યોજાયેલા પ્રદર્શનમાં રાજકીય કાર્યકરોએ પીડિતો અને તેમના પરિવારો સાથે હોવાની લાગણી વ્યક્ત કરી હતી. પ્રદર્શનકારીઓએ બળજબરીથી ગુમ થયેલા લોકોના ફોટોગ્રાફ્સ અને બેનર અને પ્લેકાર્ડ સાથે પ્રદર્શન કરી ન્યાયની માંગણી કરી હતી. બલુચિસ્તાનમાં બળજબરીથી ગુમ થવાના બનાવોને તાત્કાલિક બંધ કરવાની પણ અપીલ કરી હતી. પ્રવર્તન નિદેશાલય ED એ છત્તીસગઢ લોક સેવા આયોગમાં કથિત ભરતી કૌભાંડ મામલે છત્તીસગઢમાં 7 સ્થળો પર દરોડા પાડ્યા છે. નિદેશાલયના જણાવ્યા અનુસાર આ દરોડા છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના અંગત સહાયક KK ચંદ્રાકરના નિવાસસ્થાન સહિતની જગ્યાઓ પર પાડવામાં આવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. બિશ્કેકમાં SCOની પરિષદને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદ સમગ્ર માનવતા માટે એક પડકાર. GDP વધીને 7.8% થતાં પ્રધાનમંત્રીએ દેશના આર્થિક વિકાસ માટે દેશના નાગરિકોની મહેનત અને સંકલ્પને શ્રેય આપ્યો. પ્રારંભિક તબક્કે ઘટાડા બાદ ભારતીય શેરબજારમાં સામાન્ય વધઘટ. કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે નેપાળમાં પૂરનો ભોગ બનેલા લોકોના નશ્વર અવશેષોની ઓળખ અને સ્વદેશ પરત મોકલવા અંગેની વિગતો શેર કરી. અમદાવાદના વિમાન મથક પર હબ એન્ડ સ્પોક આંતરરાષ્ટ્રીય ઉડાનનો કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી આજે પ્રારંભ કરાવશે અને બલુચિસ્તાનમાં પાકિસ્તાની દળો દ્વારા આચરાયેલા દમનના વિરોધમાં નેધરલેન્ડમાં વિરોધ પ્રદર્શન. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: બીજાના ભલા માટે જીવવાનો જ્યારે સંકલ્પ કરી અને જનપ્રતિનિધિ જ્યારે શપથ લેતા હોય તેમને નિયમોની પણ જાણકારી હોય, ઉદ્દેશની પણ જાણકારી થાય અને હજુ વધારે કામ કરવાની કાર્યપદ્ધતિની અંદર કઈ રીતે સારો બદલાવ લાવી અને શ્રેષ્ઠ કઈ રીતે કરી શકાય તેનું વિવિધ નિષ્ણાતો તજજ્ઞો દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
1: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુ આજે સાંજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર હબ એન્ડ સ્પોક આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સેવાનો પ્રારંભ કરાવશે. એર ઇન્ડિયા દ્વારા ફ્લાઇટ EI-1121 તરીકે સંચાલિત પ્રારંભિક ઇઝી કનેક્ટ સેવા અમદાવાદથી રવાના થશે, જે મુસાફરોને દિલ્હી થઈને અનેક વૈશ્વિક સ્થળોએ જોડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ પહેલ સરકારના વ્યાપક હબ એન્ડ સ્પોક માળખાનો એક ભાગ છે, જેનો હેતુ નોન મેટ્રો શહેરથી આવતા મુસાફરો માટે આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીને સરળ બનાવવાનું છે. આ સુવિધા દેશના 44 હવાઈ મથકને એક સંકલિત હબ એન્ડ સ્પોક ગ્રીડમાં એકીકૃત કરવાની વ્યાપક યોજના છે. રાજ્યની વિધાનસભાનું સત્ર હવે 9 સપ્ટેમ્બરે યોજાશે. રાજ્યપાલ દ્વારા ગુજરાત વિધાનસભાના 9મા સત્રને તારીખ 8 સપ્ટેમ્બરના રોજ મળવા આહવાન કરાયું હતું. તેમાં ફેરફાર કરી હવે 9મું સત્ર તારીખ 9, 10 અને 11 સપ્ટેમ્બરે એમ કુલ 3 દિવસ માટે મળશે. આ સત્રમાં સરકારી કામકાજ, સરકારી વિધેયકો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ તેમજ કામકાજ સલાહકાર સમિતિની ભલામણ અનુસારની કામગીરી હાથ ધરવામાં આવશે. રાજ્યની ખાનગી શાળા કોલેજના એનસીસી કેડેટ્સને પણ હવે કેમ્પમાં ભથ્થા મળશે. રાજ્ય સરકારના આ નિર્ણય અનુસાર હવે ખાનગી એનસીસી કેડેટ્સનો રાષ્ટ્રીય કેમ્પનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે, જેનાથી આર્થિક ભારણ દૂર થતા ખાનગી શાળા કોલેજના પ્રતિભાશાળી કેડેટ્સ માટે રાષ્ટ્રીય કક્ષાએ આગળ વધવાનો માર્ગ વધુ સરળ બનશે. ઉલ્લેખનીય છે, અત્યાર સુધી ખાનગી શાળા કોલેજના એનસીસી કેડેટ્સને કોઈ રાષ્ટ્રીય કેમ્પ ભથ્થા મળતા ન હતા. રાજ્યભરના 250 ગોડાઉન દ્વારા અંદાજીત 17,000 વ્યાજબી ભાવની દુકાનો સુધી અદ્યતન પ્રણાલીથી અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે GPS ટેકનોલોજી અને અંદાજીત 7,000 CCTV કેમેરા દ્વારા અનાજ વિતરણનું સચોટ સતત મોનિટરિંગ કરવામાં આવે છે. ઉપરાંત વડી કચેરી ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી તમામ શંકાસ્પદ ગતિવિધિઓ સતત નજર રખાય છે. વધુમાં પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ PDS પોર્ટલ મારફતે ગોડાઉનમાં જથ્થાની લાઈવ માહિતી અને દૈનિક, સાપ્તાહિક તથા માસિક ડેશબોર્ડ રિપોર્ટ્સ ઉપલબ્ધ બને છે. વલસાડમાં ગત જુલાઈમાં આવેલા પૂર બાદ ખેતીવાડી વિભાગ દ્વારા કરાયેલા પાક નુકસાનની મોજણી એટલે કે સર્વે પૂર્ણ થયો. તેમાં કુલ 5,000થી વધુ હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાન થયું હોવાનું જણાયું છે. આ સાથે જ ખેડૂતોને વળતર ચૂકવવા માટે અંદાજીત 10 કરોડ રૂપિયાના સહાય પેકેજની માંગ કરતો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરાયો હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારી અરૂણ ગરાસિયાએ જણાવ્યું હતું.
2: વલસાડ જિલ્લામાં ખેતીવાડી બાગાયતનો તમામ સ્ટાફ મળીને 94 જેટલી ટીમો બનાવવામાં આવેલ હતી. અને નુકસાનની વાત કરીએ તો 5,300 એકર જેટલું નુકસાન જોવા મળેલ હતું. સર્વે પૂર્ણ થઈ ગયો છે અને આપણો જે રિપોર્ટ છે ગુજરાત સરકારમાં ખેતીવાડી વિભાગમાં આપણે મોકલી દીધો છે. હવે ત્યાંથી આપણને નિર્ણય આવે એ પ્રમાણે આપણે એમનો ખેડૂતોને લાભ આપીશું.
1: ભાવનગર બનાવટી માદક દ્રવ્ય મામલે હવે પોલીસ કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલી આકરી કાર્યવાહી અંતર્ગત ભાવનગર ગ્રામ્ય ડિવિઝનના ASP ઘનશ્યામ ગૌતમની કચેરીમાંથી પોલીસ કર્મચારી રાજદીપસિંહ ગોહિલને ઝડપી લેવાયા છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 38 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જામનગરમાં મહાનગરપાલિકાના ખાદ્ય વિભાગ દ્વારા હોટલ, રેસ્ટોરાં, ફાસ્ટફૂડ તથા અન્ય એકમમાં સઘન તપાસ હાથ ધરાઈ. દરમિયાન 353 કિલો વાસી ખાદ્ય જથ્થો બિનઆરોગ્યપ્રદ હાલતમાં જણાતા છેલ્લી તારીખ વીતી ગઈ હોય તેવા 4 તેમજ 147 કિલો પેકેટમાં રખાયેલી વસ્તુઓનો નાશ કરાયો. સાથે જ 136 જેટલા લેવાયેલા નમૂનામાંથી 9 નમૂના પરીક્ષણ માટે વડોદરા મોકલાયા છે. ઉપરોક્ત તપાસ દરમિયાન 14 ખાદ્ય નમૂના લેવાયા હતા, જેમાં બિનઆરોગ્યપ્રદ પેકેટ તથા વાસી ખોરાકના 14 પેકેટનો નિકાલ કરી 22,400 રૂપિયાનો દંડ વસૂલ કરાયો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABED ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 5:45 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. માફ કરશો, હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: એમ કે ફર્નિચર, પાંચમાળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
2: પૂજા પ્લસ,
3: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ,
4: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
3: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
2: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

0: મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પૂજા પ્લસ, માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલ્હે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલ્હે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
1: ગીત અભી આપ સુન રહે થે યશુદાસ ઓર હેમલતા કી આવાઝ મેં. ઇન્દુ જૈન ને ગીત કે બોલ લિખે ઓર સંગીત રાજકમલ કા થા. ઇસી ગીત કે સાથ આજ કા તરાને નયે પુરાને કાર્યક્રમ સમાપ્ત હોતા હે.
2: તરાને નયે પુરાને.

0: જેટલા એગ્રી બિઝનેસ સેન્ટર્સના માધ્યમથી ખેડૂતોને ફર્ટિલાઇઝર નોટ ફર્ટિલાઇઝર એગ્રો ઇનપુટનું વેચાણ કરે છે. આ નિગમ રાજ્યમાં 1969થી ઉચ્ચ ગુણવત્તાના ખાતરના સીધા વિતરણ, કૃષિ મશીનરી ટૂલ્સનું ઉત્પાદન અને વેચણી તેમજ એગ્રો પ્રોડક્ટ્સના પ્રોસેસિંગ ઉદ્યોગની સ્થાપના અને કૃષિ ઇન્ફાસ્ટ્રક્ચર ઉભા કરવાના મુખ્ય ઉદ્દેશ્યો સાથે કાર્યરત છે. સુરતમાં ઔદ્યોગિક શ્રેણીમાં આવતા હોટફિક્સ કચરાનો ઉકેલ શોધવા રાજ્યમંત્રી પ્રફુલ પાનસીરીયા આજે મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી. બેઠકમાં તેમણે આવા કચરાના નિકાલ માટે મહાનગરપાલિકાને અલગ પ્લોટની ફાળવણી કરવા સૂચન કર્યું.
1: પ્લોટની અંદર આ કચરાને પ્રેશરથી ભેગો કરીને અને રિસાયક્લિંગ તો થતું જ નથી, કોઈની રોજી પણ નહીં જાય, કોઈને નુકસાન પણ ન થાય એ હેતુસર આ જ્યાં સુધી પ્લોટ ફિક્સ કરે એમાં કચરો લઈ જવાનો ત્યાં સુધી આપણે સંયમ રાખીશું. કોર્પોરેશન દ્વારા કામગીરી થઈ રહી છે અને ટૂંક સમયમાં આનો નિરાકરણ લાવવા માટેનો પ્રયાસ ટીમ મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને કોર્પોરેશનના અધિકારીઓ કરી રહ્યા છે.
0: શહેરના પૂણા, સીમાડા, સરથાણા, વરાછા, લિંબાયત અને કતારગામ વિસ્તારોમાં ઉદભવેલી પ્લાસ્ટિક તેમજ હોટફિક્સ કચરાની સમસ્યાનું નિવારણ જરૂરી બન્યું છે. ભારતીય રેલવે રાજ્યમાં 125 કરોડ રૂપિયાના ભાવનગર પરાયાર્ડ રીમોડલિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. રેલવે મંત્રાલયે માહિતી આપી હતી કે આ પ્રોજેક્ટ ભાવનગરમાં રેલવે માળખાને મજબૂત બનાવશે, ભાવનગર પરા ખાતે વધારાની સંચાલન ક્ષમતાનું નિર્માણ કરશે અને મુસાફરો માટે સુવિધાઓમાં સુધારો કરશે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં 2 રોડ અંડરબ્રિજનો પણ સમાવેશ થશે, જેમાં 1 નવો બ્રિજ અને 1 હાલના બ્રિજનું વિસ્તરણ, સર્વિસ બિલ્ડિંગ્સ અને સંકળાયેલ ઇલેક્ટ્રિકલ અને સિગ્નલિંગ કાર્યોનો સમાવેશ થશે. ભાવનગર ટર્મિનલ્સ પર ભીડ ઓછી કરીને અને વધારાની ટર્મિનલ ક્ષમતા બનાવી આ પ્રોજેક્ટ સરળ અને વધુ સમયસર ટ્રેન સંચાલનને ટેકો આપશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. ઓગસ્ટ 2026માં રાજ્યની વસ્તુ અને સેવા કર GST આવકમાં 28% વધારો નોંધાયો છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર ગત મહિને રાજ્યને GST હેઠળ 8,312 કરોડ રૂપિયાની આવક થઈ છે, જ્યારે ગત વર્ષે આ જ સમયગાળામાં 6,470 કરોડ રૂપિયાની આવક થઈ હતી. નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ 5 માસમાં રાજ્યને GST કુલ 41,691 કરોડ રૂપિયાની આવક થઈ છે. આ ઉપરાંત ગત મહિને મૂલ્યવર્ધિત કર વેટ હેઠળ 3,047 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ 1,125 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ 22 કરોડની આવક થઈ છે. વ્યાજબી ભાવના દુકાનદારો માટે ખાંડના વિતરણ અને ચલણ ભરવાની મુદત 3 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ચાલુ મહિને રાજ્યમાં કુલ 4,500 મેટ્રિક ટન ખાંડની ફાળવણી કરવામાં આવી છે.
2: જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા BPL પરિવાર અને અંત્યોદય પરિવારને દર માસિક ખાંડનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ ઓગસ્ટ મહિનામાં તહેવારોને ધ્યાનમાં રાખીને 7,100 મેટ્રિક ટન જેટલી ખાંડનું વિતરણ કરવામાં આવેલું છે, જે જરૂરિયાતમંદ પરિવાર જે છે એને તમામ તહેવારોને સિઝનમાં ધ્યાનમાં રાખીને પણ એની ખાંડ ઉપલબ્ધ કરવામાં આવશે.
0: વાણિજ્યિક LPG ગેસ સિલિન્ડરના ભાવમાં આજથી 9 રૂપિયાનો વધારો થયો છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા મહિનાના પહેલા જ દિવસે 19 કિલોગ્રામના વાણિજ્યિક ગેસના ભાવમાં પ્રતિ સિલિન્ડર 9.50 રૂપિયાથી 12 રૂપિયા સુધીનો વધારો કરાયો છે. જોકે ઘરેલુ ઉપયોગમાં આવતા 14.2 કિલોગ્રામ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગેસ સિલિન્ડર મોંઘો થવાથી રેસ્ટોરન્ટ, ઢાબા અથવા કેટરિંગ સેવા ચલાવતા વાણિજ્યિક શ્રેણીના ગ્રાહકો પર બોજ પડશે. રાજ્યની વિધાનસભાનું સત્ર 9 સપ્ટેમ્બરથી યોજાશે. રાજ્યપાલ દ્વારા ગુજરાત વિધાનસભાના 9મા સત્રને તારીખ 8 સપ્ટેમ્બરના રોજ મળવા આહવાન કરાયું છે. તેમાં ફેરફાર કરીને હવે 9મું સત્ર તારીખ 9, 10 અને 11 સપ્ટેમ્બર કુલ 3 દિવસ માટે મળશે. વધુ માહિતી આપતા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે આ સત્રમાં સરકારી કામકાજ, સરકારી વિધેયકો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ તેમજ કામકાજ સલાહકાર સમિતિની ભલામણ અનુસાર કામગીરી હાથ ધરવામાં આવશે.
3: પહેલા જે 8, 9, 10 એ 3 તારીખ હતી, તેના બદલે માન્ય મહામહિમ ગવર્નરશ્રીએ તારીખ 9, 10 અને 11 3 દિવસ વિધાનસભાનું સત્ર ચાલશે. પ્રશ્નોત્તરીનો અને બાકીના જે કામો હતા તે પણ જે હતા તે મુજબ જ રહેશે, પરંતુ તારીખની અંદર બદલાવ 8, 9, 10 હતો તેને બદલે 9, 10, 11 તે પ્રમાણેના રહેશે.
0: આ મહિનામાં રાજ્યમાં વરસાદ સામાન્યથી ઓછો રહેવાની સંભાવનાની શક્યતા છે, જ્યારે મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહી શકે છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 514 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 14% ઓછો છે.
4: तटीय क्षेत्र में अभी स्टीप प्रेशर ग्रेडियंट के कारण उत्तर गुजरात के जो तटीय क्षेत्र है इसमें स्ट्रॉन्ग

0: पॉइंट रहेगा, जो स्पीड रहेगा 15 से 20 नॉट का स्टिंग स्पीड, 25 नॉट तक जाने का संभावना रहेगा। फिर गुजरात के जो तटीय क्षेत्र है, इसमें पवन का दिशा रहेगा दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे अगले 12 घंटा तक, और स्पीड रहेगा 15 से 20 नॉट, गस्टिंग स्पीड 25 नॉट तक रहने का संभावना रहेगा। अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान दिया गया है, जनरली क्लाउडी स्काई और लाइट रेन का संभावना भी रहेगा।
1: गांधीनगर खाते गुजरात स्टेट फूटबॉल एसोसिएशन द्वारा आयोजित सब जूनियर बॉयज इंटर डिस्ट्रिक्ट फूटबॉल टूर्नामेंट में अहमदाबाद और गांधीनगर जिलानी टीमों फाइनल में पहुंची है। आज सेमीफाइनल मैच में अहमदाबाद की टीमें 5-4 थी वडोदरा पर जीत मेळवी, जेमा अहमदाबाद की टीम ना अभिजीत पटेले 3 तथा मानव पटेले 3 गोल कर्या हता। बीजी सेमीफाइनल में गांधीनगर की टीमें राजकोट पर 6-0 थी जीत मेळवी। गांधीनगर टीम ना विष्णु करीरना 3, ऋषित राणा, हार्दिक कुमार और दरवेश पागरेना 1-1 गोल करेला। आ टूर्नामेंट में गुजरात की राष्ट्रीय टीम कैम्प में 30 खिलाड़ियों और 5 बाय खिलाड़ियों की पसंदगी कराशे। अमरेली जिला में यूनिक आइडेंटिफिकेशन ऑथोरिटी ऑफ इंडिया प्रादेशिक कार्यालय मुंबई द्वारा आज नवा आधार सेवा केन्द्र आयोजन करायू। आ एएसके अठवाडिया 7 दिवस कार्यरत रहे। आ प्रसंगे अमरेली मतविस्तार सांसद श्री भरत सुतरिया जणाव्यू कि अमरेली में आधुनिक एएसके नागरिकों माटे झड़पी वधु अनुकूल और पारदर्शक आधार सेवाओं सुनिश्चित करे। ડાંગ જિલ્લાના સાપુતારામાં સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજય પટેલના અધ્યક્ષસ્થાને નેશનલ એથ્લેટિક્સ મીટ 2026 સત્યાવીસનો પ્રારંભ થયો, જેમાં દેશના વિવિધ વિસ્તારોમાંથી જવાહર નવોદય વિદ્યાલયોની 10 રીજનલ ટીમોના કુલ 728 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુ અમદાવાદ વિમાન મથક પરથી હબ એન્ડ સ્પોક આંતરરાષ્ટ્રીય ઉડાન સેવાનો પ્રારંભ કરાવ્યો। પંચાયત કાર્યશાળામાં નિયમો સમજી ગુણવત્તાસભર કામો કરવા જનપ્રતિનિધિઓને મુખ્યમંત્રીની તાકીદ। ભારતીય રેલવે રાજ્યમાં 125 કરોડ રૂપિયાના ભાવનગર પરા યાર્ડ રિમોડલિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી। અને છોકરાઓની સબ જુનિયર આંતર જિલ્લા ફૂટબોલ સ્પર્ધામાં અમદાવાદ અને ગાંધીનગરની ટીમ ફાઇનલમાં પહોંચી। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।

મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. હવે સાંભળીએ ફિલ્મ આપકી કસમનું આ ગીત. આનંદ બક્ષીના શબ્દો છે, તેમજ સંગીતકાર છે આર ડી બર્મન, તેમજ સ્વર આપ્યો છે કિશોર કુમાર, લતા મંગેશકર અને સાથી કલાકારોએ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. યુદ્ધ અને સંઘર્ષ કોઈપણ સમસ્યાનો ઉકેલ નથી. કિર્ગિસ્તાનના બિશ્કેકમાં યોજાયેલા એસસીઓ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નિવેદન. ખાંડની સંગ્રહ મર્યાદા ઘટાડીને 2000 ક્વિન્ટલ કરવામાં આવી. ખાંડની સંગ્રહખોરી રોકવા સરકારનો નિર્ણય. દેશભરમાં નીટ પરીક્ષા ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓના પ્રદર્શન સાથે જોડાયેલી એફઆઈઆર બંધ કરવા સર્વોચ્ચ અદાલતનો આદેશ. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ ગુજરાતના અમદાવાદ વિમાનમથક પર હબ એન્ડ સ્પોક આંતરરાષ્ટ્રીય ઉડાન સેવાઓનો પ્રારંભ કરાવ્યો. ગુજરાતના ભાવનગર પરાયાર્ડ પુનઃનિર્માણ માટે 125 કરોડ રૂપિયાની પરિયોજનાને રેલવેની મંજૂરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કિર્ગિઝ ગણરાજ્યના પાટનગર બિશ્કેકમાં યોજાયેલા શાંઘાઈ સહકાર સંગઠન એસસીઓના રાષ્ટ્રાધ્યક્ષોની 26મી બેઠકમાં ભાગ લીધો. આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું હતું કે ભારતે ગયા વર્ષે શાંઘાઈ સહકાર સંગઠન સભ્યતા સંવાદ મંચનો પ્રસ્તાવ રાખ્યો હતો. તેનું પહેલું સત્ર આ વર્ષે ભારતમાં યોજાશે. આ અંગે તેમણે આનંદ પણ વ્યક્ત કર્યો.
1: બિશ્કેકમાં એસસીઓ શિખર સંમેલનને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ સભ્ય દેશોને આતંકવાદી ભંડોળ ભરતી અને આતંકવાદના મૂળ તેમજ તેના સલામત ઠેકાણાઓને સંપૂર્ણ તંત્રને ધ્વસ્ત કરવા આહવાન કર્યું. તેમણે સ્પષ્ટતા કરી કે આતંકવાદનો સામનો કરવા એક સાથે બે ધોરણ માટે કોઈ જગ્યા ન હોઈ શકે. શ્રી મોદીએ વિશ્વના વિવિધ ભાગોમાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચિંતા વ્યક્ત કરતા ભારપૂર્વક કહ્યું કે યુદ્ધ અને સંઘર્ષ કોઈપણ સમસ્યાનો ઉકેલ નથી અને તમામ વિવાદોને માત્ર સંવાદ તથા રાજદ્વારીના માધ્યમથી ઉકેલવા જોઈએ. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે જે બજારોને જોડે છે, વેપારને પ્રોત્સાહન આપે છે અને વિકાસના નવા રસ્તા ખોલે છે, એ તમામ પ્રયાસોનું ભારત સમર્થન કરે છે. બિશ્કેકથી વિકલ્પ શુક્લાના અહેવાલ સાથે પ્રાદેશિક સમાચાર વિભાગથી હું ચૈતાલી જોશી.
0: એસસીઓના બિશ્કેક ઘોષણાપત્રમાં ભારતની પ્રાથમિકતાઓને મુખ્ય સ્થાન મળ્યું છે.
2: शंघाई सहयोग संगठन के बिश्केक घोषणा पत्र में संवाद को आगे बढ़ाने के लिए एक पृथ्वी एक परिवार एक भविष्य की भावना को दोहराया गया है. एससीओ सदस्य देशों ने आतंकवाद के सभी रूपों और अभिव्यक्तियों की कड़ी निंदा की है. उन्होंने कहा है कि आतंकवाद के खिलाफ लड़ाई में दोहरे मापदंड स्वीकार नहीं है. सदस्य देशों ने आतंकवाद से निपटने के लिए समन्वित प्रयासों का भी आह्वान किया है, जिसमें आतंकवादियों की सीमा पार आवाजाही भी शामिल है. વિકલ્પ શુક્લા, આકાશવાણી સમાચાર, બિશ્કેક.
0: ખાંડની સંગ્રહખોરી રોકવા સરકારે ખાંડની સંગ્રહ મર્યાદા 4000 ક્વિન્ટલથી ઘટાડીને 2000 ક્વિન્ટલ કરી છે. આ નવી મર્યાદા આ મહિનાની 15 તારીખથી આગામી 30 નવેમ્બર સુધી અમલમાં રહેશે. ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના જણાવ્યા મુજબ નવા નિયમો હેઠળ કોઈપણ વેપારી જથ્થો મેળવવાના 30 દિવસથી વધુ સમય સુધી મર્યાદાથી વધુ ખાંડ પોતાની પાસે નહીં રાખી શકે. જોકે ઉત્તર પૂર્વ અને પૂર્વ રાજ્યોમાં પુરવઠા વ્યવસ્થાને જોતા કોલકાતા અને તેની આસપાસના મહાનગર ક્ષેત્રો માટે મર્યાદા 4000 ક્વિન્ટલ યથાવત રહેશે. આ નિર્ણયથી બજારમાં ખાંડની અછત નહીં સર્જાય અને કિંમત કાબૂમાં રહેશે તેવો સરકારે વિશ્વાસ

0: બસ અપાવ્યો છે. દેશમાં ડુંગળીના વધતા ભાવને નિયંત્રણમાં લેવા સરકારે બફર સ્ટોક એટલે કે વધારાનો જથ્થો બજારમાં મોકલવાનો શરૂ કર્યો. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના જણાવ્યા મુજબ ભાવને નિયંત્રણમાં રાખવા કાંદા એક્સપ્રેસ માલગાડીઓ અને ટ્રકોના માધ્યમથી દેશના મુખ્ય શહેરોમાં ડુંગળીનો આયોજિત પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે બજારમાં ડુંગળી આવતા જ ભાવમાં ઘટાડો નોંધાયો છે અને આગામી દિવસોમાં તેના ભાવ હજી ઘટશે. સર્વોચ્ચ અદાલતે 20-25 જુલાઈ દરમિયાન દેશભરમાં નીટ પરીક્ષા ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલી પ્રથમ માહિતી અહેવાલ FIR બંધ કરવાનો આદેશ આપ્યો. અદાલતે આ મામલાઓમાં આગળ તપાસ ન કરવા પણ આદેશ આપ્યો છે. અદાલતે કેન્દ્ર સરકાર, દિલ્હી પોલીસ, બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામમાં દાખલ કરાયેલી અરજીઓમાં ઉલ્લેખિત વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો સંબંધિત FIR પણ રદ કરી છે. અદાલતે જણાવ્યું કે સદ્ભાવના સાથે આ પ્રદર્શનમાં જોડાયેલા વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ આદેશ અપાયો છે. અદાલતે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 20-25 જુલાઈ વચ્ચે પ્રદર્શનની ઘટનાઓ સંબંધિત કોઈ નવી FIR ન નોંધવા જણાવ્યું. જ્યારે જંતર મંતર પર પ્રદર્શનમાં હાજર ગંભીર ગુનાહિત કેસ ધરાવતા 2873 લોકો સામે તપાસ ચાલુ રાખવાની પણ અદાલતે મંજૂરી આપી છે. સરકારે આજે CJPના એ નિર્ણયનું સ્વાગત કર્યું જેમાં આગામી 5 સપ્ટેમ્બરે પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનને રદ કરવાની જાહેરાત કરવામાં આવી. નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ વિશ્વાસ અપાવ્યો કે પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી FIR પરત લેવાશે અને ભવિષ્યમાં તેમની વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી નહીં કરાય.
1: हमने छात्रों के भविष्य को ध्यान में रखते हुए आश्वासन दिया था कि प्रदर्शनकारी छात्रों पर दर्ज किए गए मामले वापस लिए जाएंगे. उसी क्रम में हमने भारतीय जनता पार्टी शासित प्रदेशों में जो सरकारें थी उनसे भी चर्चा की थी और हम उस आश्वासन को पूरा करने जा रहे हैं. CJP के प्रवक्ता ने प्रेस कॉन्फ्रेंस करके 5 सितंबर को प्रस्तावित विरोध प्रदर्शन को वापस लेने का जो निर्णय लिया है हम उसका स्वागत करते हैं.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ આજે ગુજરાતમાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર હબ એન્ડ સ્પોક આંતરરાષ્ટ્રીય ઉડાન સેવાઓનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે આ સેવાના પ્રારંભ બદલ શહેરીજનોને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં ભારત ઘણું આગળ વધ્યું છે. આ પ્રસંગે તેમણે દેશમાં આગામી 10 વર્ષમાં 900 વિમાન મથક બનાવવાની પણ જાહેરાત કરી હતી.
2: પર આજ એસ્પિરેશન એસા બડા હૈ કે જહાં પે ભી એરપોર્ટ હૈ તો વહાં સે ઇન્ટરનેશનલ શરૂઆત કરે ઓર જહાં સે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓલરેડી બના હુઆ હૈ વહાં સે પૂરે દેશ કી કનેક્ટિવિટી બઢે. તો ઇન સબ કો મિક્સ કરતે હુએ હમને કિયા કે આજ હબ એન્ડ સ્પોક કો શરૂ કરેંગે ઓર જિસ તરહ હમને પહેલે 2 શહેર મેં વારાણસી ઓર અમૃતસર મેં હમને શરૂ કિયા કાફી સક્સેસ હમે નજર આયા કાફી અચ્છી પોઝિટિવ રિસ્પોન્સ હમારે યાત્રીઓ સે હમે નજર આયા. ફિર હમને દેખા યાર 2 તો શરૂ કર દિયે હૈ અગર તીસરા કરના હૈ તો કોણ સા શહેર એસા હૈ જહાં પે સબસે જ્યાદા અચ્છા રિઝલ્ટ હમારે પાસ આયે. તો હમ ભારત મેપ કે ઉપર જબ ઉંગલી ઘુમા રહે થે તો એક હી જગહ થી જહાં પે વો રુક સકતા થા વો થા અહેમદાબાદ.
0: ભારતીય રેલવે ગુજરાતના ભાવનગર પરાયાર્ડ પુનઃનિર્માણ પરિયોજના માટે 125 કરોડ રૂપિયા મંજૂર કર્યા. રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે આ પરિયોજનાથી ભાવનગર પરામાં વધારાની સંચાલન ક્ષમતાનું સર્જન થશે. તેનાથી મુસાફરોની સુવિધાઓમાં સુધારો થશે અને રેલવે માળખાકીય સુવિધાઓ મજબૂત બનશે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે આ પરિયોજનામાં 2 રોડ અંડરબ્રિજ RUB પણ સામેલ છે. પરિયોજનાથી ભાવનગર ટર્મિનસ પર ભીડ ઓછી થશે તથા ટ્રેનના યોગ્ય અને સમયસર સંચાલનમાં પણ મદદ મળશે. નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 987 થઈ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ સુરક્ષાદળોને દેશના 8 જિલ્લામાંથી અન્ય મૃતદેહ મળ્યા છે. છૂટક વરસાદ અને નદીઓમાં વધતા જળસ્તરના કારણે ફરી એકવાર પૂરની ચેતવણી જાહેર કરવામાં આવી છે. તેવામાં બચાવ કર્મચારીઓને પૂરમાં ફસાયેલા લોકોને શોધવામાં મુશ્કેલી થઈ રહી છે. केंद्रीय पर्यावरण वन

આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, આબોહવા પરિવર્તન જૈવ વિવિધતાને નુકસાન અને પ્રદૂષણ જેવાને પહોંચી વળવા સંકલિત અને સહયોગી ઉકેલની જરૂર છે. નવી દિલ્હીમાં ચોથા ભારત જર્મની પર્યાવરણ મંચ IGEFના ઉદઘાટન સત્રને સંબોધતા શ્રી યાદવે કહ્યું હતું કે પર્યાવરણ સંરક્ષણ અને આર્થિક વિકાસ બંને એકસાથે ચાલી શકે એ ભારતના વિકાસના અનુભવે સાબિત કર્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. યુદ્ધ અને સંઘર્ષ કોઈપણ સમસ્યાનો ઉકેલ નથી. કિર્ગિસ્તાનના બિશ્કેકમાં યોજાયેલા SCO શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નિવેદન. ખાંડની સંગ્રહ મર્યાદા ઘટાડીને 2000 ક્વિન્ટલ કરવામાં આવી. ખાંડની સંગ્રહખોરી રોકવા સરકારનો નિર્ણય. દેશભરમાં નીટ પરીક્ષા ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓના પ્રદર્શન સાથે જોડાયેલી FIR બંધ કરવા સર્વોચ્ચ અદાલતનો આદેશ. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ ગુજરાતના અમદાવાદ વિમાનમથક પર હબ એન્ડ સ્પોક આંતરરાષ્ટ્રીય ઉડાન સેવાઓનો પ્રારંભ કરાવ્યો. ગુજરાતના ભાવનગર પરાયાર્ડ પુનઃનિર્માણ માટે 125 કરોડ રૂપિયાની પરિયોજનાને રેલવેની મંજૂરી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.